0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમું સાંભળી રહ્યા છે કાર્યક્રમ
1: ખેતીવાડી,
0: આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વસમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે. અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના સમય પર હાજર થતો રહું છે. તો કિસાન ભાઈઓ, આજ આપણા ખેતીવાડીમાં ચર્ચાનો વિષય રહેવાનો છે સબ્જી વર્ગી ખેતી. જેવી રીતે કિસાન ભાઈઓ હમણે આપણા ખેતરોમાં ફસલીઓ ઓરી દેદ્યો છે અને ઉગી પણ નીકળ્યો છે, ઘણી ઘણી જગ્યાએ હાવ ડોરા પણ સાલવા માંડી ગયા છે, એવી રીતે કિસાન ભાઈઓ હાવ આપું સબ્જી વર્ગી ખેતી પર બી ધ્યાન દેવું જોઈએ. જ્યાં આપણી સબ્જી કરવા સારું જમીન છોડી સાંડી એનામાં હાવ આપું સબ્જીઓનો રોપ રોપવો જોઈએ. તો કિસાન ભાઈઓ, આજના કાર્યક્રમની સૌથી પહેલી કડીમાં આપું વાતો સાંભળવાના છે ટમાટરની તકનીકી ખેતીના બારામાં. અને બધી વાતો વતાડે મારો સહયોગી ભાઈ કમતા ડામોરજી. તો કમતા ડામોરજી, આવો અને આપણા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈઓને વાત વતાડો ટમાટરની તકનીકી ખેતીની.
2: કિસાન સાથે ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી કિસાન ભાઈઓને હું આજ ટમાટરની સંરક્ષિત ખેતીના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. કિસાન સાથે, ટમાટરની ખેતી અલગ અલગ તરફથી કરી જાય છે, પણ અસલી ફસલ હારું અને અસલી ઉત્પાદન લેવા હારું અને જ્યાદા સે જ્યાદા મુનાફો લેવા હારું તો અસલ જળ નિકાસી વાળી દોમટ મિટ્ટી ઘણી લાભકારી રહેશે. તો કિસાન સાથીઓ, તીનથી કિસાન ભાઈઓને ઘણી અસલ તરીકાથી લાભ થાય છે અને ખેતી કરવામાં ખર્ચો બી કમાવે છે અને તીનમાં કઈ પ્રકારની બીમારીઓ બી એનમાં કમ લાગે છે. તો એના હારું 6-7 જો pH માન અસલ માન્યો જાય છે અને ટમાટરની ફસલ હારું ઉઠેલી ક્યારીઓ બનાવી લેવાની અને જમીનથી 10-15 ઇંચી તક ઊંચીઓ ઉઠેલીઓ રહેવી જોઈએ. ક્યારીઓ બનાવતા વખત મીટીને અસલી તરફથી મેળવીને ક્યારીઓ બનાવ્યો જોઈએ અને અસલી તરફથી ભૂરભૂરી કરી લેવાની. તેમાં જરૂરતને અનુસાર ખાતર મેળવવાનું અને ઉઠેલી ક્યારીઓ રહેવાથી એને કારણ ઉગવાવાળા જો ફળ જમીન પર ભી નહીં લાગી પાય અને ખરપતવાર ભી કમ રહેશે. તો કિસાન સાથીઓ, બીજની દર 1 હેક્ટર ક્ષેત્રમાં ફસલ ઉગાડવા હારું નર્સરી તૈયાર કરવા હારું લગભગ 350 ગ્રામ થી લગાડીને 400 ગ્રામ બીજ તક કાફી અસલ પર્યાપ્ત રહેશે અને ઇંથુ કમ થઈ જાય તો હાંગણું કમ પડેશે અને ઇંથુ જ્યાદા બી નહીં રહેવું જોઈએ. તો કિસાન સાથીઓ, શંકર કિસ્મીઓ હારું બીજની માત્ર 150-200 ગ્રામ તક પ્રતિ હેક્ટર તક કાફી અસલ રહેશે. તો કિસાન સાથીઓ, કિસમીઓ, ટમાટરની કિસમીમાં દેખ્યું જાય તો કિસાન ભાઈઓ, પૂસા સદાબહાર, પૂસા રૂબી, આરકા વિકાસ, સોનાલી, પૂસા શીતલ, પૂસા રોહિણી, પૂસા 120 અને પૂસા અર્લી ડવાર્ફ, પૂસા હાઇબ્રિડ આ હાઇબ્રિડ 4 અને પૂસા હાઇબ્રિડ 2 શેડ નેટ અને પાલી હાઉસમાં અવતાર, અર્કા મેઘાલી, અર્કા સુરભી. તો કિસાન સાથીઓ, એ કિસ્મ થયો અને હાવ નર્સરી કી કમ તૈયાર કરવાની. તો નર્સરી તૈયાર કરવા હારું જુલાઈ મહિનામાં પોધો તૈયાર કરવા પડે છે અને 1 એકર ખેતરમાં ટમાટરની પોધ રોપવા હારું જુલાઈ મહિનામાં 2 ડિસમિલ પરિક્ષેત્રમાં ટમાટરના બીજોની નવસરી નાખવાની. એના હારું ખેતરને 1 ભાગમાં ક્યારીઓ બનાવીને ગોબરનું ખાતર નાખવાનું અને 2 ઇંચી ઉઠેલી મીટી તૈયાર કરીને દેશી વાપર ખેતરમાં ઇહુની રોપાઈ કરી દેવાની. તો કિસાન સાથીઓ, એ વાત થઈ નવસરી તૈયાર કરવાની. અને નવસરી તૈયાર કરતા વખત કિસાન ભાઈઓને પૂરું માલમ રહેવું જોઈએ કે નર્સરી તૈયાર કરે બીજની બોવાઈ કર્યા બાદમાં તેના ઉપરથી સિંહળો રહેવો જોઈએ અને આટલું ટાટણું રહેશે, હોણના ટાટણાથી યા ફેર ખાકરાના ડોરાથી યા ફેર પરાળથી તેનાને ઢાંકીને અસલી તરફથી પોધાનો રોપણ કરવો જોઈએ. તીનથી મય ભાપ વળે અને જો ઉગવા વાળા જો પોધા છે ત્યાં અસલી તરહથી ત્યાં ઉગી શકે. તો કિસાન સાથીઓ, બોવાઈનો સમય તો ટમાટરની ફસલને આપું બે વારી લગાડી છે. ખરીફ હારું જુલાઈથી ઓગસ્ટ અને રબીમાં રબી હારું ઓક્ટોબરથી નવેમ્બરના આખરી તક બોવાઈ અને રોપાઈ કરી જાય છે. તો કિસાન સાથીઓ, ઉર્વરકની માત્રા રોપાઈના એક મહિના પહેલું ગોબર યા કમ્પોસ્ટનું અસલ ગળેલું અને હાડેલું ખાતર, જો પુરાણું ખાતર રહેવું જોઈએ અને 20-25 ટન પ્રતિ હેક્ટરના હિસાબથી મીટીમાં મેળવી નાખવાનું. તો કિસાન સાથીઓ, ફોસ્ફરસ અને પોટાશનો જો માત્રા જે તેનો ક્રમ રહેશે 60 અને 50 કિલોગ્રામ માત્રા રોપાઈતું પહેલું અને ભૂમિમાં પ્રયોગ કરવાનું. અને બાકી નાઇટ્રોજનની આદિમાનમાં ફૂલ આવવા પર એના ટાઈમ પર એનો પ્રયોગ કરવાનો. તો કિસાન સાથીઓ, ટમાટરમાં હાઉસ સિંચાઈ, ટમાટરને નમીની જરૂરત રહેશે અને એમાં જ્યાદા યા કમ થવાની બેહે હાનિકારક રહેશે. અનુસાર ગરમીમાં 6-7 દિનના અંતરાલ પર સિંચાઈ કરતું રહેવાનું અને તાડના દિનોમાં 10-15 દિનમાં પાણી આલતું રહેવાનું. અને જમીનના અનુસાર બી કિસાન ભાઈને ધ્યાન રાખવું પડે છે કઈની

0: બાકી સાથે સાથે લીમડાનો અર્ક 4% યા ડાયમિથોએટ 30 EC 2 મિલીલીટર યા મિથાઇલની ડેમિટોન 30 EC 2 મિલીલીટર અને પ્રતિ લિટર પાણીના હિસાબથી મેળવીને છિડકાવ કરવાથી આપણું એના પર નિયંત્રણ કરી શકીએ. ટમાટરની ઉન્નત ખેતીનો મુખ્ય ઉદ્દેશ, તો કિસાન સાથીઓ ઉન્નત ખેતીનો મુખ્ય ઉદ્દેશ લગાતાર ઉપજ લેવા હારું, અનુકૂળ સ્થિતિને બનાવી રાખવા હારું, સંરક્ષિત સંરચના અને જ્યાદા યા કમ લાગતના પાલી હાઉસ, નેટ હાઉસ ને ટનલ સુરંગ આદિ કિસાનો હારું ઉપયોગી છે. ઉન્નત ખેતી હારું સ્થાન સુલભ રહેવો જોઈએ, જ્યાં પર્યાપ્ત ધોળ આવતી હોય અને પાણી ભેળું નિથાવવું જોઈએ. તો કિસાન સાથીઓ, રોગોને કમ કરવા હારું નવા જગાનો ચયન કરવો જોઈએ અને મીઠી જળ નિકાસી બલોઈ મીઠીની હાથે કાર્બનિક પદાર્થ 2.0% થી જ્યાદા રહેવો જોઈએ. તો કિસાન સાથીઓ હર પ્રકારના કીટો અને પ્રકોપની પ્રારંભિક અવસ્થામાં લીમડાનું તેલ 5 મિલીલીટર પાણીમાં ઘોળીને છિડકાવ કરવાનો. તો કિસાન સાથીઓ, હાવ એ વાત થઈ કીટનાશક અને તીવની દવાઈઓની અને હાવ એની તોડાઈ. ટમાટરની તોડાઈની અવસ્થામાં કઈ પ્રકારના એવા ઉગ્યા જવાવાળા ઉદ્દેશ જેસે બજારની માંગના અનુસાર અને તીહુના આપણા ભાડા કિરાયા જીનાન બોલી આપણું પરિવહનની દૂરી પર નિર્ભર કરે છે. અગર આસપાસના બજારમાં અગર કિસાન ભાઈઓને વેચવું હોય તો ફળ પાકવાથી પહેલું તોડ લેવા જોઈએ અને એનાને શેટી બજારમાં લઈ જવા હોય તો કિસાન ભાઈ એનાને કેરેટમાં ભરીને આધા કાસા જો પૂરી તરહથી ટમાટર બની ગયો હોય અને તેના બીજ પક્કા થઈ ગયા હોય એવી અવસ્થામાં કિસાન ભાઈને તેનાને અસલી છટણી કરીને નાના નાના અને મોટા મોટા અલગ અલગ કરીને કિસાન ભાઈ તેનાને આસાનીથી મંડી તક લઈ જઈ શકે છે. તો કિસાન સાથીઓ, એ વાત થઈ ટમાટરના જો મંડીની વાત છે અને તોડવાનો તરીકો. તો કિસાન ભાઈને ટમાટર તોડતા વખત ઘણી ધ્યાન રાખવી જોઈએ, તાકે તેના બીજા આવવાળા ફૂલું બી નહીં કરવા જોઈએ અને તોડતા વખત તેનાને હાથે કેરેટમાં તોડવું જોઈએ અને એવા પ્લાસ્ટિકના નરમ બર્તનમાં નહીં તોડવા જોઈએ, જાકી ત્યાં આપું તોકવા જઈએ અને જેવી રીતે ટોપલું નમી જાય શબ્દાઈ જાય છે તો તેની હારું એનાને કેરેટ બી કિસાન ભાઈને રાખવું જોઈએ. તો ઉપજ અગર દેખી જાય કિસાન ભાઈઓ, તો ફસલની ઉપજ બુવાઈની વિધિ અને સમય પર ખાતર અને ઉર્વરક અને મીઠી પરીક્ષણના આધાર પર કઈ પ્રકારના એવા પોષક તત્વ તેમાં દેખ્યા બાદમાં તીહની ઉપજ, તીહની દવા સેવા સાકરી પર નિર્ભર કરે છે. અને ટમાટરની ઔષધ ઉપજ 300 થી 350 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર તક મળે છે. તો કિસાન સાથીઓ, અસલી ઉત્પાદન તકનીક અને ઉન્નત પ્રભેદ અપનાવવા હારું 700 થી 1000 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર તક ઉત્પાદન કિસાન ભાઈને મળી જાય છે. તો કિસાન ભાઈઓ, ભંડારણ બજારમાં અગર માંગ કમ થવા પર ટમાટરને થોડા દિનો તક આપણું ભંડારણ બી કરી શકીએ. જેવી રીતે પરિપક્વ લીલા ફળોને 12 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર 30 દિનો તક કિસાન ભાઈ એનાને આરામથી આવરી શકે, જ્યાં પર તેનો 4.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર 40 દિનો તક એનાન રખી જઈ શકે છે. તો કિસાન સાથીઓ, 10 દિનો તક એનાન રખી જઈ શકે છે. તો એનાને ઉપરોક્ત ભંડારણના ટાઈમ પર અપેક્ષિત આર્દ્રતા 65 થી 70% તક એની રહેવી જોઈએ. તો કિસાન સાથીઓ, મેં આજ તમને ટમાટરની ખેતી કરવાની કઈ પ્રકારની ઘણી એવી જાણકારીઓ સાંભળાવ્યો અને એવી ખેતીવાડીની અસલ જાણકારીઓ સાંભળવા હારું તમે સાંભળતા રહેજો રેડિયો ટંટા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબુઆના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ પર. તો ચાલો કિસાન ભાઈઓ, હવે સાંભળી આપું આપણા ઝાબુઆ જિલ્લામાં આદિવાસી સમુદાયમાં જે લાડલાડિયા પૈણે અને તેમાં જો ગાવે તો ઘણું મજાનું અને અસલ ગીત સાંભળીને પાછા ભેળા થાય હું કાર્યક્રમ ખેતીવાડીમાં.

0: બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું કાર્યક્રમ ખેતીવાડીમાં. કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીની અગલી કડીમાં હા બાપુ વાત્યો સાંભળવાના છે અદરક એટલે આદાની ખેતીના બારામાં. જેવી રીતે કિસાન ભાઈઓ બજારમાં હાવ આદાની જો માંગ વળી ગઈ છે, ઇનાન ભાલતું જાય આપુન આદાની ખેતી કરવું જોઈએ થોડી ઘણી, અને એ બધી વાતો હું હાવ તમારી વસમાં લઈને આવી ગયો છે અને વતાડે મારો સહયોગી ભાઈ કમતાડા મોરજી. તો કમતાજી આવો અને આપણા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈઓને અદરક એટલે આદાની ખેતીના બારામાં અસલ વાતો વતાડો.
1: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને અદરકની બીજ ઉત્પાદન તકનીકના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છું. કિસાન ભાઈઓ, અદરક મુખ્ય રૂપથી ગરમ જળવાયુ ક્ષેત્રની ફસલ છે. એનો પ્રયોગ પ્રાચીન કાલથી મસાલા અને તાજી સબ્જી અને ઔષધિના રૂપમાં ચાલતો આવી રહ્યો છે. હમણે અદરકનો ઉપયોગ સજાવટી પૌધાના રૂપમાં ભી કર્યો જવા લાગ્યો છે, કેમ કે અદરકના કંદ કઈ પ્રકારના રંગના રહેશે. અદરકની કરીબ 150 પ્રજાતિઓ છે અને ભારતમાં અદરકની ખેતીનું ક્ષેત્રફળ 1,36,000 હેક્ટર છે અને તેઓ ઉત્પાદિત મસાલાની જો ફસલોની એક પ્રમુખ છે. ભારતમાં એની ખેતી કેરળ, ઓડિશા, આસામ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશમાં મુખ્ય વ્યવસાયિક ફસલના રૂપમાં કર્યો જઈ રહ્યો છે. કેરળ રાજ્ય દેહમાં જો કેરળ રાજ્ય દેશમાં અદરક ઉત્પાદનમાં એક પ્રથમ સ્થાન ઇહોનો આવે છે અને ઇહોની ઉપયોગિતા. તો કિસાન સાથીઓ, અદરકનો પ્રયોગ મસાલા, ઔષધિઓ અને સૌંદર્ય સામગ્રીના રૂપમાં અમારા દૈનિક જીવનમાં વેદિક કાલથી ચાલતો આવી રહ્યો છે. ખુશ્બુ પેદા કરવા હારું ચાઈ અને એવા કઈ પ્રકારના વ્યંજનમાં અદરકનો પ્રયોગ કર્યો જાય છે. ઔષધિના રૂપમાં શરદી, ખાંસી, ખૂનની કમી, પથરી લીવર બળોતરી હારું અને પીળિયા, બવાસીર અને વાયુ રોગીઓ હારું દવાના પ્રયોગમાં કર્યો જાય છે. ઉત્પાદન તકનીક. તો કિસાન સાથીઓ, અદરકની ખેતી ગરમ અને આદ્ર જલવાયુવાળા સ્થાનોમાં કરી જાય છે. મધ્યમ વર્ષા બુવાઈના સમય પર અદરકની ગાંઠીઓ જમવા હારું ઘણીઓ જરૂરી રહેશે અને ઇહોની ખોદાઈના એક મહિનાથી પહેલું હુકેલા મોસમની જરૂરત પડે છે. ઓસત તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ ગરમીઓમાં અને 33 ડિગ્રી સેલ્સિયસ વાળા જાપે સ્થાનો પર તીહુની ખેતી કરી જઈ શકે છે. ભૂમિનો સુનાવ. તો કિસાન સાથીઓ, અદરકની ખેતી બલય દોમટ જીનમાં જ્યાદા માત્રામાં જીવાશ્મ અને કાર્બનિક પદાર્થની માત્રાને તેઓ ભૂમિ સૌથી જ્યાદા ઉપયુક્ત રહેશે. ભૂમિનો જ્યાં પીએચ માન 5 થી લગાડીને 6 અને અસલ જળ નિકાસી વાળી ભૂમિ અદરકને ઉપજ હારું સૌથી અસલ માની જાય છે. ખેતરની તૈયારી. તો કિસાન સાથીઓ, માર્ચ અને એપ્રિલમાં ખેતરની ગહેરી જુતાઈ મીટી પલટવા વાળા હાલથી કરવાની બાદમાં ખેતરને ખુલ્લી ધૂપ હારું છોડી નાખવાનું. મહિના મહિનામાં ડિસ્ક હેરો યા રોટાવેટરથી જુતાઈ કરીને મીટીને ભુરભુરી બનાવી લેવાની. આખરી જુતાઈના સમય પર ઉર્વરકોને અનુસંચિત માત્રાનો પ્રયોગ કરવો જોઈએ અને શેષ ઉર્વરકોને ખડી ફસલમાં આલવા હારું વસાડી લેવાનું. તો કિસાન સાથીઓ, બીજની માત્રા. બીજ હારું અદરકના કંદોનો ચયન 6 થી 8 મહિનાની અવધિવાળી ફસલમાં પોદાને ચિહ્નિત કરીને કાપી લેવો જોઈએ. અસલી પ્રકંદના 2.5 થી લગાડીને 5 સેન્ટીમીટર લાંબા કંદ જીહુનો વજન 20-25 ગ્રામ, તીનમાં કમથી કમ 3 ગાંઠીઓ રેવ્યો જોઈએ. પ્રવર્ધન હારું ઉપયોગમાં આપણું એની ગાંઠીઓને લઈ શકીએ. તો કિસાન સાથીઓ, બુવાઈનો સમય. અદરકની બુવાઈ દક્ષિણ ભારતમાં માનસૂન ફસલના રૂપમાં એપ્રિલ અને મઈમાં કરી જાય છે. ત્યાં ડિસેમ્બર મહિનામાં પાકીને તૈયાર થઈ જાય છે. જબકી ઉત્તર ભારતમાં અદરક અને શુષ્ક ક્ષેત્ર એક ફસલ છે. ત્યાં એપ્રિલથી જૂન મહિના તક બોવાઈ કરી જઈ શકે છે. સૌથી અસલ સમય જો રહેશે કિસાન ભાઈઓ 15 મઈથી લગાડીને 30 મઈ તક અને 15 જૂનની બાદમાં બોવાઈ કરવા પર કંદ હળવા લાગે છે. તો કિસાન સાથીઓ, પહાડી ક્ષેત્રમાં 15 માર્ચની આસપાસમાં બોવાઈ કરી જવાવાળી અદરકમાં સૌથી અસલ ઉત્પાદન મળે છે. બોવાઈની વિધિ અને બીજ અને ક્યારીનો અંતરાળ. તો કિસાન સાથીઓ, પ્રકંદોને 40 સેન્ટીમીટરના અંતરાળમાં ઓરવું જોઈએ. મેડિયા કુડા વિધિથી બોવાઈ કરવી જોઈએ અને પ્રકંદોને 5 સેન્ટીમીટરની ગહેરાઈ પર ઓરવું જોઈએ. બાદમાં અસલ હાડેલું ગોબરનું ખાતર અને મીટીથી ઢાંકી દેવું જોઈએ. અગર રોપણ કરવો હોય તો કતારથી કતાર 30 સેન્ટીમીટર અને પોધાથી પોધાની દૂરી 20 સેન્ટીમીટર તક રાખવી જોઈએ. બીજનો ઉપચાર. તો કિસાન ભાઈઓ, પ્રકંદોને ઓરવાથું પહેલું મેનકોઝેબ મેટાલેક્ઝલ યા કાર્બોન્ડાઝીમની 3 ગ્રામ માત્રાને પ્રતિ લીટર પાણીના હિસાબથી ઘોળીને પ્રકંદોને 30 મિનિટ તક ડૂબાડીને રાખવું જોઈએ. શિહળાનો પ્રભાવ. તો કિસાન સાથીઓ, અદરકને હલકી શિહળામાં ખુલ્લામાં ઓરી ગઈ અદરકને ઓરી ગઈ અદરકથી 25% જ્યાદા ઉપજ આલે છે અને કંદોની ગુણવત્તામાં ઉચિત બઢોતરી પાઈ જાય છે. પલવાર. તો કિસાન સાથીઓ, અદરકની ફસલમાં પલવાર બિસાડવાનું અને ઘણું લાભદાયક રહેશે. રોપવાના ટાઈમ પર તેનાને ભૂમિમાં તાપમાન નમીના સામંજસ બનાવી રાખે છે અને તેનથી અંકુરણ બી અસલ થાય છે. ખરપતવાર બી એનમાં નહીં નીકળે છે. તો કિસાન સાથીઓ, નિંદાઈ ગુડાઈ મીટી ચડાવવાનું. પલવારના કારણ ખેતરમાં ખરપતવાર નહીં ઉગે છે. અગર ઉગે તો તેના નિકાલ દેવું જોઈએ. 2 વારી નિંદાઈ ગુડાઈ અને 4 થી 5 મહિના બાદ કરવી જોઈએ. જબકી પોધો 20-25 સેન્ટીમીટર લાંબો થઈ જાય અને પોધાની આસપાસની પર મીટી ચડાવી દેવાની. પોષક તત્વનો પ્રબંધન. તો કિસાન સાથીઓ, અદરક એક લાંબી અવધિની ફસલ છે અને તેનથી પોષક તત્વની જરૂરત પડે છે. ખેતરની તૈયારી કરતા વખત 250-300 ક્વિન્ટલ પ્રતિ હેક્ટરના હિસાબથી હાડેલું ગોબરનું કમ્પોસ્ટ ખાતર ખેતરમાં સામાન્ય રૂપથી ફેલાવીને મેળવી નાખવું જોઈએ. નાઇટ્રોજન 75 કિલોગ્રામ અને 50 કિલોગ્રામ પોટાશ પ્રતિ હેક્ટરની દરથી નાખવું જોઈએ. એના ઉર્વરકને વિઘટિત માત્રામાં આલવું જોઈએ અને તેની ઉપર મીટીમાં 6 કિલોગ્રામ ઝીંક પ્રતિ હેક્ટર નાખવાથી ઉપજ અસલ મળે છે. ઉન્નતશીલ પ્રજાતિઓના નામો. તો કિસાન સાથીઓ, ઉન્નતશીલ પ્રજાતિઓ બેલા અદા, મોરન અદા, જાતિ અદા, કાશી અને નાના આકારના કંદ અને ઔષધિ ઉપયોગ હારું પ્રયુક્ત અસલ રહેશે. કેકી બાજાર સ્થાની નાગાસિંહ જાદા રેશા અને સુગંધ હારું પ્રયુક્ત રહેશે અને વીછી નાળિયા કિસ્મો સોઠ હુકેલું અદરક હારું બી મેસી કિસ્મ જાદા ઉપજ હારું અસલ રહેશે. તો કિસાન સાથીઓ, ખુદાઈ. અદરકની ખુદાઈ લગભગ 8-9 મહિના રોપવાના બાદમાં મળી જાય છે અને પાયડા ધીરે ધીરે પીળા પડી હૂકવા લાગે અને એવા ટાઈમ પર અદરકની ખુદાઈ કરવી જોઈએ. ભંડારણ. તો કિસાન સાથીઓ, ભંડારણ હારું ઝેર અદરક કડી અને કમ કડવાહટ કમ રેશાવાળી ઓહે તો એવી અવસ્થામાં પરિપક્વાની બાદમાં અસલ થઈ જાય છે. તો કિસાન સાથીઓ, ઉપજ. તાજા હરા અદરકના રૂપમાં 100-150 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર તક અદરકનો ઉત્પાદન કિસાનભાઈને મળી જાય છે. તો કિસાનભાઈઓ, મેં હમણે તમને અદરકના બીજ ઉત્પાદન અને લગાડવાની તરકીબના બારામાં અને કઈ એવી ઉત્પાદન તકનીક અને ભૂમિનો ચુનાવ, ખેતરની તૈયારી અને બીજની માત્રા અને બુવાઈનો સમય અને બુવાઈની વિધિ અને બીજ ઉપચાર કરવાના તરીકા અને ભંડારણથી લગાડી તીહની ઉપજ તક મેં તમને જાણકારી સાંભળાવી. પાકિસ્તાન સાથીઓ, એવી ખેતીવાડીની અસલ જાણકારીઓ સાંભળવા હારું તમે સાંભળતા રહેજો રેડિયો ટંટાભી 90.8 FM છાવવાની આવાજ.
0: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા છાપવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ પર.

0: બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીની આજની કડીમાં આપુ વાતો સાંભળી રહેશે સબ્જી વર્ગી ખેતીના બારામાં, અને એની અગલી કડીમાં હા બાપુ બેંગન એતરે રીંગણાની ખેતીના બારામાં તકનીકી જાણકારી સાંભળવાના છે. અને બધી વાતો વતાડવા હારું મારી ખાતે સ્ટુડિયોમાં મોજૂદ જ છે મારા સહયોગી ભાઈ કમતા ડામોરજી. તો કમતાજી આવો અને આપણા છાવા જિલ્લાના કિસાન ભાઈઓને રીંગણાની તકનીકી ખેતીના બારામાં અસલ અસલ વાતો સાંભળાવો.
1: તો કિસાન ભાઈઓ નમસ્કાર, હું આરજે કમતા ડામોર અને તમે સાંભળી રહ્યા છે રેડિયો પર કાર્યક્રમ ખેતીવાડી. તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી કિસાન ભાઈઓને હું આજ રીંગણાની જૈવિક ખેતી આજની જરૂરત છે તેની હારું એની જાણકારી સાંભળાવી રહ્યો છે. તો કિસાન સાથીઓ, આજની જરૂરત રીંગણાની ખેતી કિકમ છે તેના બારામાં, કેમ કે કિસાન સાથીઓ જેવું કે આપું હગળાને માલમ છે કે રીંગણા ભારતમાં ઉગાડી જવા વાળી એક ઉષ્ણ કટિબંધીય સબ્જીઓમાંથી એક એક છે, અને સૌથી આમ અને લોકપ્રિય સબ્જીઓની જગા રાખે છે, અને એનાને સોલોનીસી પરિવારથી સંબંધિત છે અને રીંગણાને ઘણો નામો તો જાણી જાય છે. તો કિસાન સાથીઓ, એંગલા પ્લાન્ટ, ઓબેરગીન, ગાર્ડન એગ, બદાને કાઈ, બાગી, વંકાયા એવા કઈ નામોથી ઇનાને ભટ્ટા એવા કઈ નામોથી રીંગણાના નામથી જાણે છે. આપણા બિહાર અને યુપીના બેંગન ભટ્ટાના નામથી જાણે છે, અને રીંગણા ભારતની એક મહત્વપૂર્ણ સબ્જીમાંથી એક છે, જેના સાલો સાલ ભર તક ઇનાને કઈના બી ટાઈમ પર રીંગણાને ઉગાડ્યા જઈ શકે છે. અને જેવું કે આપણું હગલાન માલમ છે કે યું રહેવું જોઈએ કે ફસલની અવધિના ટાઈમ પર રીંગણાની ફસલ કઈ પ્રકારના કીટો અને રોગોની પકડમાં આવી જાય છે, અને એના વસાવ હારું આપણા કિસાન ભાઈ રસાયણનો ઉપયોગ ઘણા કરે છે. તો કિસાન સાથીઓ, રસાયણના દુષ્પ્રભાવ આપણા શરીર હારું ઘણા નુકસાનદાયક છે, અને એના દેખતા હોય આપણને આધુનિક કિસાનોને રીંગણાની ખેતી જૈવિક ખેતી ની તરફ ધ્યાન દેવો ઘણો જરૂરી છે. તેને હારું આપું આજ રીંગણાના જૈવિક ખેતીના બારામાં, રીંગણાની જૈવિક ખેતી કેમ કરીએ, તેમાં રાસાયણિક ખાતર ની નાખવાનું, અને એવા જ રીંગણાને જૈવિક ખેતીના રૂપમાં પકાડીને આપું ખાવાથી આપણા શરીર અને આપણા જો બાકી લોકો ખાવાવાળાને તિનાન ભી આપણ કઈ પ્રકારની બીમારીનો શિકારથી બી ત્યાં વચી શકે, અને તીહુન અસલી પોષણ આહાર મળે અને અસલી સબ્જી જૈવિક સબ્જી મળે તેને હારું આપણું રીંગણાના ફળોમાં પોષક તત્વ અસલ માત્રામાં પાય જાય છે, અને એના રસાયણ યુક્ત કરી ની પકડવાનું. તેને હારું આ જૈવિક ખેતીના બારામાં રીંગણા પકડવાની આપણે વાત કરી રહ્યા, અને રીંગણા ખનિજો થા ઘણા ભરપૂર છે, અને તેનાને CAMGP ના તરફ છે, અને રીંગણાને અસલ માત્રામાં વિટામિન એ અને વિટામિન સી ઇનમાં પાયો જાય છે. રીંગણામાં કડવાહટનો મુખ્ય કારણ ઇનમાં ગ્લાયકો અલ્કાલાઇટ રહેશે, અને રીંગણાને પાકેલી જો હોય સબ્જીઓના રૂપમાં ઇનાનો ઉપયોગ કર્યો જઈ શકે છે. તો રીંગણાનો ઉપયોગ અસાર બનાવવામાં અને નિર્જલીકરણ ઉદ્યોગમાં બી ઇના ઉપયોગ કર્યો જાય છે. રીંગણાનો ઉપયોગ ધાતુના દર્દનો ભી ઇલાજમાં એનો ઉપયોગ થાય છે, અને લીવરની શિકાયતથી પીડિત લોકો હારીઓ ઘણો અસલ ઉત્કૃષ્ટ ઉપાય છે. હરા પાયડા અસલ એપેટાઇઝર અને કાર્ડિયોના રૂપમાં ભી એનો ઉપયોગ થાય છે. રીંગણાનો ભરતા અને ચોખ્ખો ભી એનો બનાવે છે, અને રીંગણાને આપું તમામ વ્યંજન કઈ પ્રકારની એવી સબ્જીઓ રીંગણાને બનાવવાના તરીકા અલગ અલગ છે. તો કિસાન સાથીઓ, રીંગણાનો એક પરિચય, રીંગણાનું નામ સોલેનમ મેલોગેના છે, અને એના પરિવાર જે સોલનેસી છે. અને તો કિસાન ભાઈઓ, એનાને એની ઉત્પત્તિ ભારતમાં થાય છે, અને બીજો નામ એનું એંગ પ્લાન્ટ છે. જલવાયુ અને મીઠી રીંગણાની ખેતી હારું इनवन काफी असल फायदेमंद रह से यो केवी भी जगह में लागी जाए से। रींगणा की खेती गर्म मौसम में करी जाए से अने रींगणा गंभीर पाला हारू अति संवेदनशील से। फलों ने पाकवाती पहलू इना ने गरम लांबा मौसम की जरूरत पड़े से। तो किसान साथियों तापमान 22 थी 33 डिग्री सेल्सियस तक रहे ते इना हरू असली फायदेमंद रहे से अने कई तरह की मिट्टी में भी इना रींगणा की खेती करी जा सके से। रींगणा की खेती हारू आदर्श मिट्टी गहरी जलवायु अने असल जल निकासी वाली जगह रहेवी जोईए। मिट्टी नो पीएच मान में अगर देखी जाए किसान भाइयों तो 5.5 थी लगाड़ी ने 6 तक रहेवू जोईए अने रींगणा की खेती हारू या असल फायदेमंद रहेशे। रींगणा की बुवाई नो समय, तो किसान भाइयों रींगणा की जो ग्रीष्मकालीन फसल की बुवाई फरवरी मार्च महीना में अने रबी की फसल की बुवाई ऑक्टोबर थी नवम्बर में थाय से। पहाड़िया में जो अप्रैल महीना में बुवाई अने मई जून में इनी रोपाई बीज ने दर 375 थी 500 ग्राम प्रति हेक्टर रहेशे। तो किसान भाइयों अपन देखो जाइए कि रींगणा ने हारू खेतर की तैयारी की कम करवानी। रींगणा ने खेतर में पहलू बे वारी खेड़ाई कर देवानी अने पहली जुताई नी बाद में इनो अंतराल करीने फेर थी 4-5 वारी असली खेड़ी ने वखर दी ने मिट्टी ने भुरभुरी कर लेवानी अने इनी बाद में 25-30 टन असली गोबर नो हड़ेलू खातर ने प्रति हेक्टर ना हिसाब थी इनमा मेलवी देवानो अने इनी बाद में आपणे रींगणाना रोपनी तैयारी करवानी। तो किसान साथियों रींगणाना रोपाई सीडलिंग 8-10 सेंटीमीटर नी ऊंचाई अने 2-3 असल पायडा ने हाथे जो पौधा रहेवा जोईए अने सीडलिंग नो कड़ो रहेवो घणो जरूरी। रोपाई तो पहलू किसान भाई ने रीज फेरो प्रणाली थी तहत आपन करवो जोईए अने रोपाई थी 4-6 दिन पहलू पानी रोकी नाखवानो अने पौधा ने सख्त कर नाखवानो। तो किसान साथियों स्पेसिंग मिट्टी नी उर्वरकता जलवायु नी स्थिति अने किस्मो पर इनमा निर्भर करे से अने केत्रो स्पेसिंग इनमा राख्यो जाए। तो किसान साथियों लांबा फलवाला किस्मियो इनमा 60x60 पर करवानी अने गोल फलवाली किस्मियो इनमा 75x75 सेंटीमीटर पर आपड़ लगाड़वानी। तो किसान साथियों ये बात थाई कि अपने पौधा नी दूरी अने हाउ खातर की कम नाखवानो। जैविक बेंगण नी खेती मा जैविक खातरो नो उपयोग कर्यो जाय छे तेनी हारू गोबर नो खातर लीमड़ानी खळी अने पाटलरी अने वर्मी कम्पोस्ट नु खातर इनमा लागे छे अने एवा जैविक खातर नो उपयोग करीने फसल मा लेवानो ताकि भूमि तैयार करता वखत भी इहोनो उपयोग करवानो। तो किसान भाईओ रींगणा मा अगर पाणी नी व्यवस्था अगर देखी जाए तो उतली जेड वाली फसलियों मा घड़ी घड़ी पानी नी जरूरत पड़े से अने गर्मी ना मौसम मा 3-4 दिन ना अंतराल पर किसान भाई ने पानी फेरतु रहेवानु अने सर्दी ने जो टाड ना मौसम मा 12-15 दिन ना अंतराल पर रींगणा मा पानी आलतु रहेवानु। तो किसान साथियों इंटर कल्चर आमतौर पर मेन्युअल निराई करी जाए से अने हार्वेस्टिंग यील्ड किसान भाइयों जे रींगणा ना पौधा मा फल असल आकार मा मळवा लागी जाए तो इना ने काट्या जाए से ऊपर था। तो किसान साथी इना डाखला फूटे से अने फल ना सतह पर समकदार अने समकदार देखाई दे से इना ने ऊपर थी कापी नाखवानो। तो किसान भाई इनतीयो निष्कर्ष निकले के आधुनिक किसानों ने जैविक खेती रींगणा नी करवानी जरूरत से क्योंकि रींगणा मा पोषक तत्वों नी मात्रा भी असल पाई जाए से अने रींगणा खनिज थी भरपूर से अने तिनथी रींगणा नी मांग ज्यादा लागी रही से अने रींगणा भारत मा उगाड़ी जा वाली सब्जी मा हती एक से। इना ने उगाड़ो भी घणो आसान से अने फूल आवाना समय पर बीमारी अने कीटो थी वसाड़वा हारू। गाय नो मूत्र पंचगव्या वर्मी कंपोस्ट अने साह आदि ચીજનો છિડકાવ કરીને રોગો અને કીટોથી આપણી ફસલને આપણું વસાડી જઈ શકીએ છીએ, કેમ કે એ પૂર્ણરૂપથી જૈવિક છે. એમાં રાસાયણિક ખાતર બજારનું નહીં લાવવાનું અને બજારની દવા બી નહીં લાવવાની. તો કિસાન ભાઈ, આ તક કે આપણ પતો એ રહેવો જોઈએ કે રીંગણાને લોક વિદેશોમાં પાવડરના રૂપમાં બી એનો ઇસ્તેમાલ કરે છે અને મેડિસિનના રૂપમાં બી દવામાં બી કામ આવે છે. તો સાથીઓ, જૈવિક ખેતીમાં કીટ અને રોગોનો સહી ઉપચારની ખોજની જરૂરત છે અને ફ્યુચરમાં આવવાળા સમયમાં બાકી થોડા પિન્ચેસ જોઈ છે અને શરૂઆતીમાં જૈવિક ખેતી અપનાવવાની, કેમ કે શરૂઆતીમાં થોડો યીલ્ડ અને ઇફેક્ટ આવે છે અને બાકી અસલ યીલ્ડથી આપણ લાભ મળે છે. જૈવિક ખેતીમાં આપણા જો લાભ થાય છે એની સાથે સાથે પર્યાવરણ અને લોકોનો બી કાફી એનથી લાભ મળે છે. એ કાફી ફાયદો કરે છે જૈવિક અને એના હારું જૈવિક ખેતી અપનાવી અને આપણો સમાજ અને પર્યાવરણથી આપણું કેમિકલ મુક્ત રાખી શકી. તો કિસાન સાથીઓ, મેં તમને આ રીંગણાની જૈવિક ખેતીની આજની જરૂરત કેમ છે તેના બારામાં જાણકારી સાંભળાવી. તો કિસાન સાથીઓ, તમે જરૂર મેં તમને જૈવિક ખેતીના મહત્વના બારામાં અને રીંગણાના ક્વોલિટીનો જો પરિચય કરાયો અને રીંગણાની બોવાઈ કયા ટાઈમ પર કરવી અને એનાથી આપણું જૈવિક ઉગાડીને કિકમ આપણું એના પકડી શકીએ અને એના રોગોની રોકથામ આપણું કિકમ કરી શકીએ અને એમાં કેટલા દિનમાં પાણી આલવાનું એવીઓ મેં તમને કઈ અસલ અસલ જાણકારીઓ સંભળાવ્યો. તો કિસાન ભાઈઓ, જરૂર તમે મારી વાત સાંભળી અને તમે આપણા ખેતરમાં ખેતી કરજો. તો કિસાન ભાઈઓ, ખેતીનો ખોળો છે અને દાડકીનો દોડો છે. તો કિસાન સાથીઓ, હાવ કમતાડામોને ઇજાત આલજો અને તમે અસલ અસલ ખેતીની વાત વાડીની વાતો સાંભળવા હારું તમે જરૂર સાંભળતા રહેજો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM જાવાની આવાજ.
0: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા જાવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM જાવાની આવાજ પર.
1: કિસાન સાથીઓ, હું આરજે કમતા ડામોર અને તમે સાંભળી રહેશે રેડિયો પર કાર્યક્રમ ખેતીવાડી. તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું કિસાન ભાઈઓને આજ પાલી હાઉસમાં ઉગાડી જવાવાળી શિમલા મિર્ચના ઉત્પાદનના બારામાં જાણકારી સાંભળાવી રહ્યો છે. તો કિસાન સાથીઓ, શિમલા મરચનો જો ઉત્પાદન પાલી હાઉસમાં કિકમ કરે છે અને તેના કેવી રીતે કિસાન ભાઈ મોસમ અને બે મોસમમાં જ્યાદાથી જ્યાદા મહેંગી કિંમત પર વેચીને કિસાન ભાઈ કાફી અસલ તરીકાથી લાભ ઉઠાડી શકે છે. તો કિસાન સાથીઓ, બે મોસમ રહેવાને કારણ બે મોસમમાં અગર ખેતી કરે કિસાન ભાઈ તો તેનો 2-3 ગણો તક કિસાન ભાઈને લાભ મળે છે. તો કિસાન સાથીઓ, પાલી હાઉસમાં ઉગાડી જવાવાળી સબ્જીઓમાં શિમલા મિર્ચનો પ્રમુખ સ્થાન છે અને રંગીન રાતી શિમલા મિર્ચની માંગ બડા શહેરોમાં મોટા શહેરોમાં હોટલોમાં અને શાદી સમારોહમાં લગાતાર બની રહી છે. જ્યાદા લાભ આલવાવાળી ફસલ છે અને એનો ગુણવત્તાવાળો ઉત્પાદન કેવળ પાલી હાઉસમાં હી સંભવ થઈ શકે છે. પાલી હાઉસના શિમલા મિર્ચની જો સફળ ખેતી એવી રીતે કરી શકી અને તેમાં કિસમ્યો કઈન્યો કઈન્યો રાખી શકી. તો કિસાન સાથીઓ, રાતી શિમલા મિર્ચ એનમાં જો કિસ્મ છે બોમ્બે નન 30-19, નતાશા, ટોરકલ, મહાભારત, તનવી પ્લસ બચાટા. તો કિસાન સાથીઓ, પીળી શિમલા મિર્ચમાં જો કિસમ્યો છે સ્વર્ણા, ફિએસ્ટ, નન 20-30 અને 30-20, ઓરેવેલો US 26, પર્સિલિયા અને લીલી શિમલા મિર્ચમાં ઇન્દ્રા, ભારત, કેલિફોર્નિયા, વંડર, ગ્રીન ગોલ્ડ. તો કિસાન સાથીઓ, તાપમાન અને આદ્રતા, શિમલા મિર્ચ જલવાયુ કારકોથી જ્યાદાતર સંવેદનશીલ ફસલ છે. એની ખેતી બીજી સબ્જીઓની અપેક્ષા કઠિન રહેશે. પોદાની સામાન્ય બઢોતરી હારું 20-25 થી મીટીનો તાપમાન ઉપયુક્ત રહેશે. એના ફળ સ્થાન હારું દનનો તાપમાન 20-22 ડિગ્રી સેન્ટીગ્રેડ અને રાતનો તાપમાન 18 થી ઉપયુક્ત માન્ય જશે. અપેક્ષિત આદ્રતા 75-80% વાંછિત રહેશે. નવસરી તૈયાર કરવાનું. તો કિસાન સાથીઓ, 1000 વર્ગ મીટર ક્ષેત્રમાં શિમલા મિર્ચને 3000 પૌધાની જરૂરત પડે છે. નવસરી ઉઠેલી અને ક્યારીઓ પ્રો ટ્રેમાં તૈયાર કર્યો જાય છે. ક્યારીઓમાં પૌધ તૈયાર કરતા કરવાથી કવચ જનિત મરદોડ રોગોના ફેલવાનો અંદેશો રહેશે. કેમ કે શરૂઆતી અવસ્થામાં પૌધો રોગકારકોના અતિ સંવેદનશીલ રહેશે અને જ્યાં તક સંભવ હોઈ શકે તો પૌધો પ્રો ટ્રેમાં હી તૈયાર કરવો જોઈએ. સૌ પહેલો પોટ્રેને પ્રો ટ્રેને સાફ પાણીથી ધોઈને 2 ઘંટા તક તડકામાં ઉકાળવી જોઈએ અને પ્રો ટ્રેનો નિર્જલીકરણ કરવું જોઈએ અને તેની બાદમાં પ્રો ટ્રેમાં વર્મી કુલાઇટ પરલાઇટ અને કોકોપીટનો મિશ્રણ જેનો અનુપાત 1:1:2 આયત અનુસાર ભરવો જોઈએ. મિશ્રણમાં પર્યાપ્ત પાણી મેળવવું જોઈએ અને એના મિશ્રણમાં એટલું પાણી મેળવવું જોઈએ તેથી એ મિશ્રણ હાથમાં લઈને એક બાંધી શકીએ. પ્રો ટ્રેમાં મિશ્રણ કરવાની બાદમાં પ્રતિ કક્ષમાં 1 બીજ ઓરવું જોઈએ. તો કિસાન સાથીઓ, બીજ કોષ્ટિકાને વિશ્વમાં વસોવશમાં નાખવું જોઈએ અને બીજ બોવાઈના તુરંત બાદમાં એના જાહેરાતની સહાયતાથી પાણી કોડ દેવું જોઈએ. અંકુરણ હારું તાપમાન અને નમીનો પર્યાપ્ત બનેલું રહેવું ઘણું જરૂરી છે. એની હારું બીજાઈની બાદમાં પ્રો ટ્રેનના ઉપર થર્માકોલ યા ફેર પોલિથીન ઢાંકી જાય છે. મોસમના અનુસાર 2 યા 3 દિન બાદમાં ઢાંકેલી પરત હરકાઈ લેવાની અને હર રોજ NPK 19:19 1%, યાને કે 1 કિલોગ્રામ NPK 100 લિટર પાણીમાં ઘોળીને બનાવીને વિલિયન બનાવીને પાણી પીવાડવાનું. સામાન્યતઃ 30-35 દિનની બાદમાં પૌધો બદલવા લાયક સ્થાનાંતરણ કરવાની જગા યોગ્ય થઈ જશે. એની અવધિમાં પ્રો ટ્રેને જમીનની ઉપર રાખવું જોઈએ અને નીતે પૌધોની જેડીઓ મીટીને અંદર ભીમાઈથી ભરાઈ જાય છે અને પૌધો નીકળવા હારું જેડીઓ તૂટવાનો ખતરો બનેલો રહેશે અને પ્રો ટ્રેને લાકડી અને લોહાના સ્ટેન્ડ પર રાખ્યો જાય છે. તો કિસાન સાથીઓ, રોપાઈ હારું ક્યારીઓ તૈયાર કરવાનો. જો પૌધો બદલવા હારું યોગ્ય થઈ ગયો હોય અને તેના હારું સૌથી પહેલું પાલી હાઉસમાં ક્યારીઓ અસલી તરફથી તૈયાર કરવો જોઈએ. ના હારું 1 મીટર સોડી 30 સેન્ટીમીટર ઊંચી ક્યારીઓ બનાવ્યો જોઈએ. ક્યારીઓની લંબાઈ પાલી હાઉસના

આપણ હંગલા ભાઈઓ અને બહેનો નું નમસ્કાર. હું છે આરજે ભાવના અને તમે હમલતા રહેજો ઝાબુઆ નો પહેલો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆ ની આવાજ. સાથીઓ આવો હમલ્યો યો ભીલી લોકગીત ગાયક કલાકાર માલિંગ કટારાની આવાજમાં આરજે ભાવનાની હાથે.

0: છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
1: ખેતીવાડી,
0: આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વસમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે. અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના સમય પર હાજર થતો રહું છે. તો કિસાન ભાઈઓ, આજ આપણા ખેતીવાડીમાં ચર્ચાનો વિષય રહેવાનો છે સબ્જી વર્ગી ખેતી. જેવી રીતે કિસાન ભાઈઓ હમણે આપણા ખેતરોમાં ફસલીઓ ઓરી દેદીઓ છે અને ઉગી પણ નીકળ્યો છે, ઘણી ઘણી જગ્યાએ હાવ ડોરા પણ સાલવા માંડી ગયા છે, એવી રીતે કિસાન ભાઈઓ હાવ આપું સબ્જી વર્ગી ખેતી પર બી ધ્યાન દેવું જોઈએ. જ્યાં આપણી સબ્જી કરવા સારું જમીન છોડી સાંડી, એનામાં હાવ આપું સબ્જીઓનો રોપ રોપવો જોઈએ. તો કિસાન ભાઈઓ, આજના કાર્યક્રમની સૌથી પહેલી કડીમાં આપું વાતો સાંભળવાના છે ટમાટરની તકનીકી ખેતીના બારામાં. અને બધી વાતો વતાડે મારો સહયોગી ભાઈ કમતા ડામોરજી. તો કમતા ડામોરજી, આવો અને આપણા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈઓને વાત વતાડો ટમાટરની તકનીકી ખેતીની.
2: કિસાન સાથે ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી કિસાન ભાઈઓને હું આજ ટમાટરની સંરક્ષિત ખેતીના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. કિસાન સાથે, ટમાટરની ખેતી અલગ અલગ તરફથી કરી જાય છે, પણ અસલી ફસલ સારું અને અસલી ઉત્પાદન લેવા હારું અને જ્યાદા સે જ્યાદા મુનાફો લેવા હારું તો અસલ જળ નિકાસી વાળી દોમટ મિટ્ટી ઘણી લાભકારી રહેશે. તો કિસાન સાથીઓ, તીનથી કિસાન ભાઈઓને ઘણી અસલ તરીકાથી લાભ થાય છે અને ખેતી કરવામાં ખર્ચો બી કમાવે છે અને તીનમાં કઈ પ્રકારની બીમારીઓ બી એનમાં કમ લાગે છે. તો એના હારું 6-7 જો pH માન અસલ માન્યો જાય છે અને ટમાટરની ફસલ હારું ઉઠેલી ક્યારીઓ બનાવી લેવાની અને જમીનથી 10-15 ઇંચી તક ઊંચીઓ ઉઠેલીઓ રહેવી જોઈએ. ક્યારીઓ બનાવતા વખત મીટીને અસલી તરફથી મેળવીને ક્યારીઓ બનાવી જોઈએ અને અસલી તરફથી ભૂરભૂરી કરી લેવાની. તેમાં જરૂરતને અનુસાર ખાતર મેળવવાનું અને ઉઠેલી ક્યારીઓ રહેવાથી એને કારણ ઉગવાવાળા જો ફળ જમીન પર ભી ની લાગી પાય અને ખરપતવાર ભી કમ રહેશે. તો કિસાન સાથીઓ, બીજની દર 1 હેક્ટર ક્ષેત્રમાં ફસલ ઉગાડવા હારું, નર્સરી તૈયાર કરવા હારું લગભગ 350 ગ્રામથી લગાડીને 400 ગ્રામ બીજ તક કાફી અસલ પર્યાપ્ત રહેશે અને એમથું કમ થઈ જાય તો હાંગણું કમ પડે છે અને એમથી જ્યાદા બી નહીં રહેવું જોઈએ. તો કિસાન સાથીઓ, શંકર કિસ્મો હારું બીજની માત્રા 150-200 ગ્રામ તક પ્રતિ હેક્ટર તક કાફી અસલ રહેશે. તો કિસાન સાથીઓ, કિસ્મો ટમાટરની કિસ્મીમાં દેખી જાય તો કિસાન ભાઈઓ, પૂસા સદાબહાર, પૂસા રૂબી, આર્કા વિકાસ, સોનાલી, પૂસા શીતલ, પૂસા રોહિણી, પૂસા 120 અને પૂસા અર્લી ડવાર્ફ, પૂસા હાઇબ્રિડ 4 અને પૂસા હાઇબ્રિડ 2, શેડ નેટ અને પાલી હાઉસ માં અવતાર, અર્કા મેઘાલી, અર્કા સુરભી. તો કિસાન સાથીઓ, એ કિસ્મો થયો અને હાવ નર્સરી કી કમ તૈયાર કરવાની. તો નર્સરી તૈયાર કરવા હારું જુલાઈ મહિનામાં પોધો તૈયાર કરવા પડે છે અને 1 એકર ખેતરમાં ટમાટરની પોધ રોપવા હારું જુલાઈ મહિનામાં 2 ડિસમિલ પરિક્ષેત્રમાં ટમાટરના બીજોની નવસરી નાખવાની. એના હારું ખેતરને 1 ભાગમાં ક્યારીઓ બનાવીને ગોબરનું ખાતર નાખવાનું અને 2 ઇંચી ઉઠેલી મીટી તૈયાર કરીને દેશી યા ફેર શંકર બીજની બુવાઈ કરવાની અને પોધા તૈયાર થવા પર ખેતરમાં ઈહુની રોપાઈ કરી દેવાની. તો કિસાન સાથીઓ, એ વાત થઈ નવસરી તૈયાર કરવાની. અને નવસરી તૈયાર કરતા વખત કિસાન ભાઈઓને પૂરું માલમ રહેવું જોઈએ કે નવસરી તૈયાર કરે બીજની બોવાઈ કર્યા બાદમાં તેના ઉપરથી સિંહળો રહેવો જોઈએ અને આટલું ટાટણું રહેશે, હોમના ટાટણાથી યા ફેર ખાકરાના ડોરાથી યા ફેર પરાળથી તેનાને ઢાંકીને અસલી તરફથી પોધાનો રોપણ કરવો જોઈએ. તીનથી મય ભાપ વળે અને જો ઉગવા વાળા જો પોધા છે ત્યાં અસલી તરહથી ત્યાં ઉગી શકે. તો કિસાન સાથીઓ, બોવાઈનો સમય તો ટમાટરની ફસલને આપું બે વારી લગાડી છે. ખરીફ હારું જુલાઈથી અગસ્ત અને રબીમાં રબી હારું ઓક્ટોબરથી નવેમ્બરના આખરી તક બોવાઈ અને રોપાઈ કરી જાય છે. તો કિસાન સાથીઓ, ઉર્વરકની માત્રા રોપાઈના એક મહિના પહેલું ગોબર યા કમ્પોસ્ટનું અસલ ગળેલું અને હાડેલું ખાતર, જો પુરાણું ખાતર રહેવું જોઈએ અને 20-25 ટન પ્રતિ હેક્ટરના હિસાબથી મીટીમાં મેળવી નાખવાનું. તો કિસાન સાથીઓ, ફોસ્ફરસ અને પોટાશનો જો માત્રા જો તેનો ક્રમ રહેશે 60 અને 50 કિલોગ્રામ માત્રા રોપાઈતું પહેલું અને ભૂમિમાં પ્રયોગ કરવાનું. અને બાકી નાઇટ્રોજનની આદિમાં ફૂલ આવવા પર એના ટાઈમ પર એનો પ્રયોગ કરવાનો. તો કિસાન સાથીઓ, ટમાટરમાં હાઉસ સિંચાઈ, ટમાટરને નમીની જરૂરત રહેશે અને એમાં જ્યાદા યા કમ થવાની બેહે હાનિકારક રહેશે. અનુસાર ગરમીમાં 6-7 દિનના અંતરાલ પર સિંચાઈ કરતું રહેવાનું અને તાડના દિનોમાં 10-15 દિનમાં પાણી આલતું રહેવાનું. અને જમીનના અનુસાર ભી કિસાનભાઈને ધ્યાન રાખવું પડે છે, કઈની જમીન પાતળી રહેશે અને કઈની ગહેરી જો જાડી રહેશે. તો ગહેરી જમીનમાં કમ પાણી લાગે છે અને જો પાતળી જમીન છે તેમાં નમીની બાર બાર કમી થઈ જાય તેના હારું તેમાં આપણે કિસાનભાઈ નમી દેખીને તેના હિસાબથી પાણી ફેરતું રહેવાનું. એ વાત થઈ હાવ સિંચાઈની. અને કિસાનભાઈઓ, હાવ તમને હું નિંદાઈ ગુડાઈ અને પોધાને ટેકો આલવાના બારામાં જાણકારી બતાડું. તો પોધાને ટેકો આલવાનો અને નિંદાઈ ગુડાઈ કીકમ કરવાની, તો એનામ દેખી જાય કિસાનભાઈઓ ફસલની હાથે અક્ષર જો ખરપતવાર જો દરોડી છે એવા કઈ પ્રકારના ખરપતવારના ઝાડકા ઉગી જાય છે અને આવશ્યક પોષક તત્વ અને પૂરી તરફ પોધા તકની પૂગવા દેશે અને ત્યાં વસમાં તીનાન ખાઈ જાય છે. કઈ પ્રકારનું આપણું ખાતર આલીએ ત્યાં બી તીનાને નિંદણી જો છાડકા છે ત્યાં તીનાન ખાઈ જાય છે અને આપણા અસલી પૌધા છે ટમાટરના તીના પૌધાને ત્યાં નહીં પણ અપવા દે. તેની હારું આપણ કિસાન ભાઈઓને સમય સમય પર નિંદાઈ ગુડાઈ કરીને ખરપતવાર નીકળતું રહેવાનું અને ટમાટરમાં ફૂલ આવવાના ટાઈમ પર અને પૌધામાં ટેકો આલવો જોઈએ. ખાસ કર ટમાટરમાં જો લાંબી બળવાવાળી જો વેલા રહેશે તેની કિસ્મિંગ ટેકો આલવાની ઘણી જરૂરત પડે છે અને એમાં ફળ અને મીટી અને પાણીના સંપર્કમાં નહીં આવવા જોઈએ. તેની હારું આપણે ટેકો આલીને તાર બાંધીને તેના ઉપર ટાંગવા પડે છે. તો કિસાન સાથીઓ, તેના ફળ સ્વરૂપ ફળ હાડેબીની અને એવી કઈ પ્રકારની સમસ્યાઓ તેમાં નહીં આવે છે. ટેકો આલવા હારું રોપાઈના 30 થા લગાડીને 45 દિનની બાદમાં વાહડા યા ફિર લાકડાના જો ડંડા છે તેના લાકડાના ડંડાથી તેની ઊંચાઈ પર તાર બાંધીને પોધાને હુતળીની સહાયતાથી આપું એક તરફથી તેમાં અસલ ગુણવત્તાવાળું જો ટમાટર રહેશે તેમાં વેલાને આપું તેની ઉપર સલાડી શકી તાકી જેટલી બી ફસલ જો કિસ્મે છે તેની ગુણવત્તાના આધાર પર ટમાટર છે તેનું ઉત્પાદન બી તેના સહી મળી શકે. તો કિસાન સાથે તોડાઈ, તો ઓગસ્ટમાં રોપેલા જો પોધા હે ટમાટરના તીનમાં ઓક્ટોબરમાં ફળ આવવા લાગે છે અને ફસલ 75 દિનથી લગાડીને 100 દિનોમાં તોડાઈ હારું તૈયાર થઈ જાય છે. ઝેર ફળનો રંગ હલકો રાતો થવા ચાલુ થઈ જાય અને એની અવસ્થામાં ફળોની તોડાઈ કરી લેવાની. નજદીકી બજાર મતલબ મેરે આપણે જો બજાર પડે છે તીનમાં મોકલવા હારું અસલી પાકેલા ફળોની તોડાઈ કરવી જોઈએ. જો પૂરી તરહથી પક્કા થઈ ગયા હોય પરિપક્વ તીનાન બોલે છે અને અસલી થઈ જાય તીનાન આપણ તોડીને તીનાન આપણું માર્કેટ તક લઈ જઈ શકીએ. તો કિસાન સાથીઓ, ટમાટરનો ઉત્પાદન તકનીકી નેટ શેડના અંતર્ગત બી કરી શકે અને ગરમીના દિનોમાં શંકર ટમાટર નેટ શેડમાં આસાનીથી ઉગાડે જઈ શકે છે. તો કિસાન સાથીઓ, એના હારું 35% વાળી નેટ શેડનો ઉપયોગ કર્યો જાય છે. તો કિસાન સાથીઓ, નેટ શેડના અંતર્ગત જો ક્યારીઓથી ક્યારીઓની જો દૂરી છે 80 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 40x60 સેન્ટીમીટર રાખવી પડે છે. શરૂઆતી સ્તર પર એન અને કે પ્રત્યેકની 50 કિલોગ્રામ અને પી પોટાસ 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના હિસાબથી નાખી જાય છે અને ફર્ટિગેશનના સમય પર કિસાન ભાઈઓ એન અને કે પ્રત્યેકની જો 200 કિલોગ્રામ માત્રા ખુદા તરીકાથી આલવી પડે છે. તો કિસાન સાથીઓ, પાલી હાઉસના અંતર્ગત ટમાટરની ઉન્નત ઉત્પાદન તકનીક કિકમ કરે છે તો તેની જાણકારી બી થોડી સાંભળી. તો જો સુમાહના દોનોમાં જો વરસાદના મોસમમાં પાલી હાઉસના અંતર્ગત ઇન્ડિટર્મિનેટ પ્રકારથી સંકર ટમાટર ભી ઓરી શકી. તેના હારું મીટીમાં દેશી ખાતર કમ્પોસ્ટ કાયર મજ્જા અને રેતનો જો મિશ્રણ છે 2:1:1 એના મિશ્રણ કરીને એનો ઉપયોગ આપણું કરી શકીએ. શરૂઆતમાં એનપીકે હરેકને 50 કિલોગ્રામ પ્રતિ હેક્ટરની દરથી ઉપયોગ કરે છે અને એની બાદમાં ફર્ટિગેશનમાં એનપીકે પ્રત્યેકને 250 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના દરથી ઉપયોગ કરવો પડે છે. તો કિસાન સાથીઓ, પાલી હાઉસમાં 50 માઇક્રોનની પાલીથન મલ્છનો ઉપયોગ કર્યો જાય છે. તો કિસાન સાથીઓ, હાવ ટમાટરમાં રોગ અને તીહુનો નિયંત્રણ. તો કિસાન સાથીઓ, ટમાટરમાં રોગનું નામ છે આદ્રગલન અને યો હંમેશા ફંગસને દ્વારા ફેલે છે અને યો પોતશાલામાં હી પેદા થઈ જાય છે જ્યાં આપણું રોપ તૈયાર કરીએ છીએ. તો કિસાન સાથીઓ, એના નિયંત્રણ હારું બીજને 3 ગ્રામ થાઇરમ 3 ગ્રામ કેપ્ટાન પ્રતિ કિલો બીજની દરથી ઉપચારિત કરીને કિસાન ભાઈને ઓરવાનું. નર્સરીમાં જો બોવાઈથી પહેલું થાઇરમ અને કેપ્ટાન 4 થી લગાડીને 5 ગ્રામ પ્રતિ વર્ગ મીટરની દરથી ભૂમિમાં મેહવવાનું. નર્સરીની આસપાસની ભૂમિને 4 થી 5 ઇંચી તક ઉપર ઉઠેલી રેવી જોઈએ. તો કિસાન સાથીઓ, પછેથી અંગમારી યો રોગનું નામ છે અને યો રોગ પોદાના પાયડા અને કઈની બી અવસ્થામાં યો થાય છે. ભૂરા અને કાળા બેંગની રંગના પાયડા ઉપર ધબ્બા બની જાય દેખાઈ દેશે અને તેને કારણ આખરીમાં પાયડા પૂરી રૂપથી ઝોસી જાય છે અને કોકડાઈ જાય છે. તો કિસાન સાથીઓના નિયંત્રણ કરવા હારું મેનકોઝે 2 ગ્રામ અને કાપર ઓક્સીક્લોરાઇડ 3 ગ્રામ રીડોમિલ MZ 3 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં ઘોળ બનાવીને છિડકાવ કરવાથી આપણું એના રોગનું નિયંત્રણ કરી શકીએ. તો કિસાન સાથીઓ, એક ઓર રોગ હે પાયડાનો ધબ્બા રોગ. તેનાને બેક્ટેરિયલ ધબ્બા રોગજનક પોદાથી હગળા ભાગો પર ઘાવોનો ઉત્પાદન જગા જગા ઘાવ પડેલા ટમાટરમાં કર નાખે છે અને તેના પાયડા થૂળ ફૂલ અને ફળ શરૂઆતી પાયડા અને લક્ષણ એક પીળા રંગના પ્રભામંડલથો ઘેરાઈ જાય છે અને ત્યાં નાના ગોળથી અનિયમિત ગહેરા ઘાવો જેવી રીતે દેખાઈ દેશે. ઘાવ પાયડાથી જો કિનારા છે તેના આગાડીના ભાગો પર 3 થી 5 મિલીમીટર વ્યાસના આકારમાં બળોતરી કરવા લાગે છે. પ્રભાવિત પાયડા પર એક ઝુલસન જેવી દેખાઈ દેશે અને અનેક સ્પાટ થઈ જાય છે અને એના પાયડા પીળા પડી જાય છે અને બાદમાં અહીંયા રંગ બદલી જાય અને અહીંના નીચલા પોદાના જો નીચલાનો જો હિસ્સો રહેશે ત્યાં પાયડા ઝડવા લાગે છે અને પોધો બાદમાં મરી જાય છે. તો કિસાન સાથીઓ, એના નિયંત્રણ કરવા હારું નવસરીની બેડ તૈયાર કરવાતું પહેલું મીટી ધૂપમાં તડકામ તૈયાર કરવી જોઈએ તાકી ઉપર જ્યાદા શીહળો નહીં રહેવો જોઈએ અને બીજને સ્ટ્યુડોમોનાસ ક્લોરોસેસ 10 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજથી ઉપચારિત કરવાથી એના રોગનું નિયંત્રણ કિસાન ભાઈ કરી શકે છે. તો કિસાન સાથીઓ, કીટ પ્રકોપનો નિયંત્રણ. તબ ટમાટરમાં કિસાન ભાઈઓને પાયડા સુરગક કીટ લીફ માઇનર યા કીટ પાયડામાં સાંદી હારકા સુનહરા સુરંગે બણાઈ નાખે છે એના રંગનીઓ અને ઇહુનમાં મૈથા પાયડા અહીંયા ખાવા લાગે છે. તો કિસાન સાથીઓના નિયંત્રણ કરવા હારું જો આપણો પોદો એની બીમારી તો ગ્રસિત થઈ ગયો હતી ના પોદાને નીકાળીને ખતમ કરી દેવાનો. ડાયમિથોએટ 2 મિલીલીટર મિથાઇલ

આળીદાર રહેશે, તેમાં ઈંડા મેલે અને એના ટમાટર અને ફળોને કાણા કરીને જો ફળ જો ટમાટરનો અંદરનો મહિનો ગુદો ગાપ ખાઈ જાય છે તો કિસાન સાથીઓ એના નિયંત્રણ કરવા હારું ટમાટરની હરેક 16 પંક્તિઓ પર ટ્રેપ ફસલના રૂપમાં અને એક પંક્તિ ગેંદા લગાડવા જોઈએ. એક ઓળમાં ગેંદા લગાડવા જોઈએ અને જેવી રીતે આપણું ઓળિયા કાઢીએ થોવરના. તો કિસાન સાથીઓ જરૂરત પડવા પર લીમડાના બીજનો અર્ક 5% યા NPHV 250 મિલીલીટર પ્રતિ હેક્ટર, ઇમામેક્ટિન બેન્ઝોએક્ટ 5 SG 1 ગ્રામ 2 લીટર, સ્પેનોસેડ 50 SC 1 મિલીલીટર 4 લીટર યા ડેલ્ટા મેથ્રીન 2.5 EC 1 મિલીલીટર પાણીનો ઇસ્તેમાલ કરવાનો. તેથી આપણું એનું નિયંત્રણ કરી શકીએ. અને કિસાન સાથીઓ બીજો રોગ છે સફેદ મક્ખી, અંગ્રેજીમાં એના વ્હાઇટ ફ્લાયના નામથી જાણે છે. યા કીટ પાયડાનો રોગ સૂઈ જાય છે અને વાયરસ જનિત રોગોનો પ્રસાર કરે છે. તો કિસાન સાથીઓ એના નિયંત્રણ હારું રોપાયતું પહેલું પૌધાની જેડ્યુને 1/2 ઘંટા હારું ઇમિડા ક્લોરોપીટ 1 મિલીલીટર 3 લીટર પાણીમાં ઘોળીને એનાને ડૂબાડી રાખવાનો. નવસરીમાં 4 મેશની નાયલોન કશકડાની નેટને ઢાંકીને રાખવાનો. તો કિસાન સાથીઓ લીમડાનો અર્ક 4% યા ડાયમિથોએટ 30 EC 2 મિલીલીટર યા મિથાઇલની ડેમિટોન 30 EC 2 મિલીલીટર અને પ્રતિ લીટર પાણીના હિસાબથી મેળવીને છિડકાવ કરવાથી આપણું એના પર નિયંત્રણ કરી શકીએ. ટમાટરની ઉન્નત ખેતીનો મુખ્ય ઉદ્દેશ. તો કિસાન સાથીઓ ઉન્નત ખેતીનો મુખ્ય ઉદ્દેશ લગાતાર ઉપજ લેવા હારું, અનુકૂળ સ્થિતિને બનાવી રાખવા હારું, સંરક્ષિત સંરચના અને જ્યાદા યા કમ લાગતના પાલી હાઉસ, નેટ હાઉસને, ટનલ, સુરંગ આદિ કિસાનો હારું ઉપયોગી છે. ઉન્નત ખેતી હારું સ્થાન સુલભ રહેવો જોઈએ, જ્યાંતર પર્યાપ્ત ધોળ આવતી હોય અને પાણી ભેળું નીથાવું જોઈએ. તો કિસાન સાથીઓ રોગોને કમ કરવા હારું નવા જગાનો ચયન કરવો જોઈએ અને મીઠી જળ નિકાસી બલોઈ મીઠીની હાથે કાર્બનિક પદાર્થ 2.0% થી જ્યાદા રહેવો જોઈએ. તો કિસાન સાથીઓ હર પ્રકારના કીટો અને પ્રકોપની પ્રારંભિક અવસ્થામાં લીમડાનું તેલ 5 મિલીલીટર પાણીમાં ઘોળીને છિડકાવ કરવાનો. તો કિસાન સાથીઓ હાવ એ વાત થઈ કીટનાશક અને તીવની દવાઈઓની અને હાવ એહુની તોડાઈ. ટમાટરની તોડાઈની અવસ્થામાં કઈ પ્રકારના એવા ઉગ્યા જવાવાળા ઉદ્દેશ જેસે બજારની માંગના અનુસાર અને તીહુના આપણા ભાડા કિરાયા દિનાન બોલી આપણું પરિવહનની દૂરી પર નિર્ભર કરે છે. અગર આસપાસના બજારમાં અગર કિસાન ભાઈઓને વેચવું હોય તો ફળ પાકવાથી પહેલું તોડ લેવા જોઈએ અને એનાને શેટી બજારમાં લઈ જવા હોય તો કિસાન ભાઈ એનાને કેરેટમાં ભરીને 1/2 કાસા જો પૂરી તરહથી ટમાટર બની ગયો હોય અને તેના બીજ પક્કા થઈ ગયા હોય એવી અવસ્થામાં કિસાન ભાઈને તેનાને અસલી છટણી કરીને નાના નાના અને મોટા મોટા અલગ અલગ કરીને કિસાન ભાઈ તેનાને આસાનીથી મંડી તક લઈ જઈ શકે છે. તો કિસાન સાથીઓ એ વાત થઈ ટમાટરના જો મંડીની વાત છે અને તોડવાનો તરીકો. તો કિસાન ભાઈને ટમાટર તોડતા વખત ઘણી ધ્યાન રાખવી જોઈએ તાકે તેના બીજા આવવાવાળા ફૂલું બી નહીં કરવા જોઈએ અને તોડતા વખત તેનાને હાથે કેરેટમાં તોડવું જોઈએ અને એવા પ્લાસ્ટિકના નરમ બર્તનમાં નહીં તોડવા જોઈએ જ્યાંકી ત્યાં આપણું તોકવા જઈએ અને જેવી રીતે ટોપલું નમી જાય શબદાઈ જાય છે તો તેની હારું એનાને કેરેટ બી કિસાન ભાઈને રાખવું જોઈએ. તો ઉપજ અગર દેખી જાય કિસાન ભાઈઓ તો ફસલની ઉપજ, બુવાઈની વિધિ અને સમય પર ખાતર અને ઉર્વરક અને મીઠી પરીક્ષણના આધાર પર કઈ પ્રકારના એવા પોષક તત્વ તેમાં દેખ્યા બાદમાં તીહની ઉપજ, તીહની દવા સેવા સાકરી પર નિર્ભર કરે છે. અને ટમાટરની ઔષધ ઉપજ 300 થી 350 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર તક મળે છે.
તો કિસાન સાથીઓ, અસલી ઉત્પાદન તકનીક અને ઉન્નત પ્રભેદ અપનાવવા હારું 700 થી 1000 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર તક ઉત્પાદન કિસાનભાઈને મળી જાય છે. તો કિસાન ભાઈઓ, ભંડારણ બજારમાં અગર માંગ કમ થવા પર ટમાટરને

0: થોડા દિનો તક આપણું ભંડારણ બી કરી શકીએ. જેવી રીતે પરિપક્વ લીલા ફળોને 12 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર 30 દિનો તક કિસાનભાઈ ઇનાને આરામથી આવરી શકે, જ્યાં પર તેનો 4.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર 40 દિનો તક ઇનાન રખી જઈ શકે છે. તો કિસાન સાથીઓ 10 દિનો તક ઇનાન રખી જઈ શકે છે. તો ઇનાને ઉપરોક્ત ભંડારણના ટાઈમ પર અપેક્ષિત આર્દ્રતા 65-70% તક ઇહની રહેવી જોઈએ. તો કિસાન સાથીઓ, મેં આજ તમને ટમાટરની ખેતી કરવાની કઈ પ્રકારની ઘણી એવી જાણકારીઓ સાંભળાવ્યો અને એવી ખેતીવાડીની અસલ અસલ જાણકારીઓ સાંભળવા હારું તમે સાંભળતા રહેજો રેડિયો ટંટા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
2: ખેતીવાડી,
1: આપણા ઝાબુઆના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ પર. તો ચાલો કિસાન ભાઈઓ, હવે સાંભળી આપું આપણા ઝાબુઆ જિલ્લામાં આદિવાસી સમુદાયમાં જે લાડલાડિયા પૈણે અને તેમાં જો ગાવે તો ઘણું મજાનું અને અસલ ગીત સાંભળીને પાછા ભેળા થાય હું કાર્યક્રમ ખેતીવાડીમાં.

0: ब्रेक ना बाद एक वक्त फिर देखी स्वागत छे तमारो कार्यक्रम खेतीवाड़ी मां। किसान भाइयों, कार्यक्रम खेतीवाड़ी नी अगली कड़ी मां हा बापू वात्यो हामलवाना से अदरक एतरे आदानी खेती ना बारा मां। जेवी रीते किसान भाइयों बजार मां हाव आदानी जो मांग बढ़ी गई से इनान भालतू जाइन आपुन आदानी खेती करवू जोईए थोड़ी घणी अने ये बधी वात्यो हूँ हाव तमारी वस माली नावी गयो से अने वताड़े मारो सहयोगी भाई कमताड़ा मोरजी। तो कमताजी आवो अने आपड़ा झाबवा जिलाना किसान भाईयों ने अदरक एतरे आदानी खेती ना बारा मां असल वात्यो वताड़ो।
1: तो किसान साथियों, खेतीवाड़ी कार्यक्रम ना माध्यम थी हूँ आज किसान भाइयों ने अदरक नी बीज उत्पादन तकनीक ना बारा मां जानकारी हमला बजाई रह्यो छे। तो किसान भाइयों, अदरक मुख्य रूप थी गर्म जलवायु क्षेत्र नी फसल से इनो प्रयोग प्राचीन काल थी मसाला अने ताजी सब्जी अने औषधिना रूप मां सालतो आवी रह्यो छे। हमने अदरक नो उपयोग सजावटी पौधाना रूप मां भी करे जावा लाग्यो छे, केम की अदरकना कंद कई प्रकारना रंगना रहे से। अदरकनी करीब 150 प्रजातियों से अने भारत में अदरकनी खेती नो क्षेत्रफल 136,000 हेक्टर से अने त्यो उत्पादित मसाला नी जो फसलों नी एक प्रमुख से। भारत में इहुनी खेती केरल, उड़ीसा, असम, मध्य प्रदेश, उत्तर प्रदेश अने पश्चिम बंगाल, आंध्र प्रदेश में मुख्य व्यवसायिक फसल ना रूप में कर्यो जाहिर छे। केरल राज्य देह में जो केरल राज्य देश में अदरक उत्पादन में एक प्रथम स्थान इहुनो आवे से अने इहुनी उपयोगिता। तो किसान साथियों, अदरक नो प्रयोग मसाला, औषधियों अने सौंदर्य सामग्री ना रूप में हमारा दैनिक जीवन में वैदिक काल तो साल तो आवी रह्यो छे। खुशबू पैदा करवा हारू चाय अने एवा कई प्रकारना व्यंजन में अदरक नो प्रयोग कर्यो जाय छे। औषधिना रूप में सर्दी, खांसी, खून नी कमी, पथरी लीवर बढ़ोतरी हारू अने पीलिया, बवासीर अने वायु रोगियों हारू दवाना प्रयोग में कर्यो जाय छे। उत्पादन तकनीक। तो किसान साथियों, अदरक नी खेती गरम अने आद्र जलवायु वाला स्थानों में करी जाय छे। मध्यम वर्षा बुवाई ना समय पर अदरक नी गांठियो जमवा हारू घणियो जरूरी रहेशे अने इहुनी खुदाई ना एक महीना तो पहलू हुकेला मौसम नी जरूरत पड़े से। औसत तापमान 25 डिग्री सेल्सियस गर्मियों में अने 35 डिग्री सेल्सियस वाला जहाँ पे स्थानों पर तिहुनी खेती करी जा सके से। भूमि न सुनाव। तो किसान साथियों, अदरक नी खेती बलई दोमट जिनमां ज्यादा मात्रा में जीवाश्म अने कार्बनिक पदार्थ नी मात्रा ने त्यो भूमि सबथी ज्यादा उपयुक्त रहेशे। भूमि नो जहाँ पीएच मान 5 थी लगाड़ीने 6 अने असल जल निकासी वाली भूमि अदरक ने उपज हारू सबथी असल मानी जाय छे। खेतर नी तैयारी। तो किसान साथियों, मार्च अने अप्रैल मां खेतर नी गहरी जुताई मिट्टी पलटवा वाला हाल थी करवानी बाद मां खेतर ने खुली धूप हारू सोड़ी नाखवानू। मई ना महीना मां डिस्क हैरो या रोटावेटर थी जुताई करीने मिट्टी ने भुरभुरी बनाई लेवानी। आखरी जुताई ना समय पर उर्वरकों ने अनुसंचित मात्रा नो प्रयोग करवो जोई अने शेष उर्वरकों ने खड़ी फसल मां आलवा हारू वसाड़ी लेवानो। तो किसान साथियों, बीज नी मात्रा। बीज हारू अदरक ना कंदो नो चयन 6-8 महीना नी अवधि वाली फसल मां पौधा ने चिन्हित करीने कापी लेवो जोई। असली प्रकंदना 2.5 थी लगाड़ीने 5 सेंटीमीटर लांबा कंद जीहुनो वजन 20-25 ग्राम तीनमां कम थी कम 3 गांठियो रेव्यो जोई। प्रवर्धन हारू उपयोगमां आपुं इनी गांठियोने लई सकीं। तो किसान साथियों, बुवाईनो समय। अदरकनी बुवाई दक्षिण भारतमां मानसून फसलना रूपमां अप्रैल अने मई मां करी जाय से। ત્યાં ડિસેમ્બર મહિનામાં પાકીને તૈયાર થઈ જાય છે. જબકી ઉત્તર ભારતમાં અદરક અને શુષ્ક ક્ષેત્ર એક ફસલ છે, ત્યાં એપ્રિલથી જૂન મહિના તક બોવાઈ કરી જઈ શકે છે. સૌથી અસલ સમય જો રહેશે કિસાન ભાઈઓ 15 મઈથી લગાડીને 30 મઈ તક અને 15 જૂનની બાદમાં બોવાઈ કરવા પર કંદ હળવા લાગે છે. તો કિસાન સાથીઓ, પહાડી ક્ષેત્રમાં 15 માર્ચની આસપાસમાં બોવાઈ કરી જવાવાળી અદરકમાં સૌથી અસલ ઉત્પાદન મળે છે. બોવાઈની વિધિ અને બીજ અને ક્યારીનો અંતરાળ. તો કિસાન સાથીઓ, પ્રકંદોને 40 સેન્ટીમીટરના અંતરાળમાં ઓરવું જોઈએ. મેડિયા કુડા વિધિથી બોવાઈ કરવી જોઈએ અને પ્રકંદોને 5 સેન્ટીમીટરની ગહેરાઈ પર ઓરવું જોઈએ. બાદમાં અસલ હળેલું ગોબરનું ખાતર અને મીટીથી ઢાંકી દેવું જોઈએ. અગર રોપણ કરવો હોય તો કતારથી કતાર 30 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 20 સેન્ટીમીટર તક રાખવી જોઈએ. બીજનો ઉપચાર. તો કિસાન ભાઈઓ, પ્રકંદોને ઓરવાથું પહેલું મેનકોઝેબ મેટાલેક્ઝલ યા કાર્બોન્ડાઝીમની 3 ગ્રામ માત્રાને પ્રતિ લીટર પાણીના હિસાબથી ઘોળીને પ્રકંદોને 30 મિનિટ તક ડૂબાડીને રાખવું જોઈએ. શિહળાનો પ્રભાવ. તો કિસાન સાથીઓ, અદરકને હલકી શિહળામાં ખુલ્લામાં ઓરી ગઈ અદરકથી 25% જ્યાદા ઉપજ આલે છે અને કંદોની ગુણવત્તામાં ઉચિત બઢોતરી પાઈ જાય છે. પલવાર. તો કિસાન સાથીઓ, અદરકની ફસલમાં પલવાર વિસાડવાનું અને ઘણું હી લાભદાયક રહેશે. રોપવાના ટાઈમ પર તેનાને ભૂમિમાં તાપમાન નમીના સામાજ્ય બનાવી રાખે છે અને તેનથી અંકુરણ બી અસલ થાય છે. ખરપતવાર બી એનમાં નહીં નીકળે છે. તો કિસાન સાથે નિંદાઈ ગોળાઈ મીટી ચડાવવાનું. પલવારના કારણ ખેતરમાં ખરપતવાર નહીં ઉગે છે. અગર ઉગે તો તેના નિકાળ દેવું જોઈએ. 2 વારી નિંદાઈ ગોળાઈ અને 4-5 મહિના બાદ કરવી જોઈએ. જબકી પૌધો 20-25 સેન્ટીમીટર લાંબો થઈ જાય અને પૌધાની આસપાસની પર મીટી ચડાવી દેવાની. પોષક તત્વનો પ્રબંધન. તો કિસાન સાથીઓ, અદરક એક લાંબી અવધિની ફસલ છે અને તેનાથી પોષક તત્વની જરૂરત પડે છે. ખેતરની તૈયારી કરતા વખત 250-300 ક્વિન્ટલ પ્રતિ હેક્ટરના હિસાબથી હળેલું ગોબરનું કમ્પોસ્ટ ખાતર ખેતરમાં સામાન્ય રૂપથી ફેલાવીને મેળવી નાખવું જોઈએ. નાઇટ્રોજન 75 કિલોગ્રામ અને 50 કિલોગ્રામ પોટાસ પ્રતિ હેક્ટરની દરથી નાખવું જોઈએ. એના ઉર્વરકને વિઘટિત માત્રામાં આલવું જોઈએ અને તેની ઉપર મીટીમાં 6 કિલોગ્રામ ઝીંક પ્રતિ હેક્ટર નાખવાથી ઉપજ અસલ મળે છે. ઉન્નતશીલ પ્રજાતિઓના નામો. તો કિસાન સાથીઓ, ઉન્નતશીલ પ્રજાતિઓ બેલા અદા, મોરન અદા, જાતિ અદા, કાશી અને નાના આકારના કંદ અને ઔષધિ ઉપયોગ હારું પ્રયુક્ત અસલ રહેશે. કેકી બાજાર સ્થાનીય નાગાસિંહ જાદા રેશા અને સુગંધ હારું પ્રયુક્ત રહેશે અને વીછી નાળિયા કિસ્મ્યો સોઠ હુકેલું અદરક હારું બી મેસી કિસ્મ જ્યાદા ઉપજ હારું અસલ રહેશે. તો કિસાન સાથીઓ, ખુદાઈ. અદરકની ખુદાઈ લગભગ 8-9 મહિના રોપવાના બાદમાં મળી જાય છે અને પાયડા ધીરે ધીરે પીળા પડીને હૂકવા લાગે અને એવા ટાઈમ પર અદરકની ખુદાઈ કરવી જોઈએ. ભંડારણ. તો કિસાન સાથીઓ, ભંડારણ હારું ઝેર અદરક કડી અને કમ કડવાહટ કમ રેશાવાળી ઓહે તો એવી અવસ્થામાં પરિપક્વાની બાદમાં અસલ થઈ જાય છે. તો કિસાન સાથીઓ, ઉપજ. તાજા હરા અદરકના રૂપમાં 100-150 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર તક અદરકનો ઉત્પાદન કિસાન ભાઈને મળી જાય છે. તો કિસાન ભાઈઓ, મેં હમણે તમને અદરકના બીજ ઉત્પાદન અને લગાડવાની તરકીબના બારામાં અને કઈ એવી ઉત્પાદન તકનીક અને ભૂમિનો ચુનાવ, ખેતરની તૈયારી અને બીજની માત્રા અને બુવાઈનો સમય અને બુવાઈની વિધિ અને બીજ ઉપચાર કરવાના તરીકા અને ભંડારણથી લગાડીને તીહની ઉપજ તક મેં તમને જાણકારી સાંભળાવી. પાકિસ્તાન સાથીઓ, એવી ખેતીવાડીની અસલ અસલ જાણકારીઓ સાંભળવા હારું તમો સાંભળતા રહેજો રેડિયો ટંટાભી 90.8 FM છાવવાની આવાજ.
0: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમો સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા છાપવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ પર.

0: બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીની આજની કડીમાં આપુ વાત્યો સાંભળી રહેશે સબ્જી વર્ગી ખેતીના બારામાં, અને એની આગલી કડીમાં હા બાપુ બેંગન એતરે રીંગણાની ખેતીના બારામાં તકનીકી જાણકારી સાંભળવાના છે. અને બધી વાતો વતાડવા હારું મારી ખાતે સ્ટુડિયોમાં મોજૂદ જ છે મારા સહયોગી ભાઈ કમતા ડામોરજી. તો કમતાજી આવો અને આપણા છાવા જિલ્લાના કિસાન ભાઈઓને રીંગણાની તકનીકી ખેતીના બારામાં અસલ અસલ વાતો સાંભળાવો.
1: તો કિસાન ભાઈઓ નમસ્કાર, હું આરજે કમતા ડામોર અને તમે સાંભળી રહ્યા છે રેડિયો પર કાર્યક્રમ ખેતીવાડી. તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી કિસાન ભાઈઓને હું આજ રીંગણાની જૈવિક ખેતી આજની જરૂરત છે તેની હારું એની જાણકારી સાંભળાવી રહ્યો છે. તો કિસાન સાથીઓ, આજની જરૂરત રીંગણાની ખેતી કિકમ છે તેના બારામાં, કેમ કે કિસાન સાથીઓ જેવું કે આપણું હગળાને માલમ છે કે રીંગણા ભારતમાં ઉગાડી જવાવાળી એક ઉષ્ણ કટિબંધીય સબ્જીઓમાંથી એક છે, અને સૌથી આમ અને લોકપ્રિય સબ્જીઓની જગા

0: રાકેશે અને ઈનાને સોલોની સી પરિવારથી સંબંધિત છે અને રીંગણાને ઘણો નામો તો જાણી જાય છે. તો કિસાન સાથીઓ, એંગલા પ્લાન્ટ, ઓબેરગીન, ગાર્ડન એગ, બદાને કાઈ, બાગી, વંકાયા એવા કઈ નામોથી ઈનાને ભટ્ટા એવા કઈ નામોથી રીંગણાના નામથી જાણે છે. આપણા બિહાર અને યુપીના બેંગન ભટ્ટાના નામથી જાણે છે અને રીંગણા ભારતની એક મહત્વપૂર્ણ સબ્જીમાંથી એક છે, જેના સાલો સાલ ભર તક ઇનાન કઈના બી ટાઈમ પર રીંગણાને ઉગાડ્યા જઈ શકે છે. અને જેવું કે આપણું હગલન માલમ છે કે યું રહેવું જોઈએ કે ફસલની અવધિના ટાઈમ પર રીંગણાની ફસલ કઈ પ્રકારના કીટો અને રોગોની પકડમાં આવી જાય છે અને એના વસાવ હારું આપણા કિસાન ભાઈ રસાયણનો ઉપયોગ ઘણા કરે છે. તો કિસાન સાથીઓ, રસાયણના દુષ્પ્રભાવ આપણા શરીર હારું ઘણા નુકસાનદાયક છે અને એના દેખતા હોય આપણને આધુનિક કિસાનોને રીંગણાની ખેતી જૈવિક ખેતીની તરફ ધ્યાન દેવો ઘણો જરૂરી છે. તેથી હારું આપણું આજ રીંગણાના જૈવિક ખેતીના બારામાં, રીંગણાની જૈવિક ખેતી કેમ કરીએ, તેમાં રાસાયણિક ખાતર ની નાખવાનું અને એવા જ રીંગણાને જૈવિક ખેતીના રૂપમાં પકાડીને આપણું ખાવાથી આપણા શરીર અને આપણા જો બાકી લોકો ખાવાવાળાને તેનાને ભી આપણ કઈ પ્રકારની બીમારીનો શિકારથી બી ત્યાં બચી શકે અને તીહુન અસલી પોષણ આહાર મળે અને અસલી સબ્જી જૈવિક સબ્જી મળે તેને હારું આપણું રીંગણાના ફળોમાં પોષક તત્વ અસલ માત્રામાં પાય જાય છે અને એના રસાયણ યુક્ત કરી ની પકડવાનું. તેને હારું આ જૈવિક ખેતીના બારામાં રીંગણા પકડવાની આપણે વાત કરી રહ્યા અને રીંગણા ખનિજો થા ઘણા ભરપૂર છે અને તેનાને CAMGP ના તરફ છે અને રીંગણાને અસલ માત્રામાં વિટામિન એ અને વિટામિન સી એમાં પાયો જાય છે. રીંગણામાં કડવાહટનો મુખ્ય કારણ એમાં ગ્લાયકો અલ્કાલાઇટ રહેશે અને રીંગણાને પાકેલી જો હોય સબ્જીઓના રૂપમાં એનો ઉપયોગ કર્યો જઈ શકે છે. તો રીંગણાનો ઉપયોગ અસાર બનાવવામાં અને નિર્જલીકરણ ઉદ્યોગમાં બી એનો ઉપયોગ કર્યો જાય છે. રીંગણાનો ઉપયોગ ધાતુના દર્દનો બી ઇલાજમાં એનો ઉપયોગ થાય છે અને લીવરની શિકાયતથી પીડિત લોકો હારીઓ ઘણો અસલ ઉત્કૃષ્ટ ઉપાય છે. હરા પાયડા અસલ એપેટાઇઝર અને કાર્ડિયોના રૂપમાં બી એનો ઉપયોગ થાય છે. રીંગણાનો ભરતા અને ચોખ્ખો બી એનો બનાવે છે અને રીંગણાને આપણું તમામ વ્યંજન કઈ પ્રકારની એવી સબ્જીઓ રીંગણાને બનાવવાના તરીકા અલગ અલગ છે. તો કિસાન સાથીઓ, રીંગણાનો એક પરિચય, રીંગણાનું નામ સોલેનમ મેલોગેના છે અને એના પરિવાર જે સોલનેસી છે અને તે કિસાન ભાઈઓ ઇનાને એની ઉત્પત્તિ ભારતમાં થાય છે અને બીજો નામ એનું એમ પ્લાન્ટ છે. જલવાયુ અને મીઠી રીંગણાની ખેતી હારું ઇનવાન કાફી અસલ ફાયદેમંદ રહેશે. યો કેવી બી જગામાં લાગી જાય છે. રીંગણાની ખેતી ગરમ મોસમમાં કરી જાય છે અને રીંગણા ગંભીર પાલા હારું અતિ સંવેદનશીલ છે. ફળોને પાકવાથી પહેલું એનાને ગરમ લાંબા મોસમની જરૂરત પડે છે. તો કિસાન સાથીઓ, તાપમાન 22 થી 33 ડિગ્રી સેલ્સિયસ તક રહેવે તે એના હારું અસલી ફાયદેમંદ રહેશે અને કઈ તરહની મીટીમાં બી એના રીંગણાની ખેતી કરી જઈ શકે છે. રીંગણાની ખેતી હારું આદર્શ મીટી ગહેરી જલવાયુ અને અસલ જળ નિકાસી વાળી જગા રહેવી જોઈએ. મીટીનો પીએચ માનમાં અગર દેખી જાય કિસાન ભાઈઓ તો 5.5 થી લગાડીને 6 તક રહેવું જોઈએ અને રીંગણાની ખેતી હારુઈયા અસલ ફાયદેમંદ રહેશે. રીંગણાની બુવાઈનો સમય, તો કિસાન ભાઈઓ, રીંગણાની જો ગ્રીષ્મકાલીન ફસલની બુવાઈ ફરવરી માર્ચ મહિનામાં અને રબીની ફસલની બુવાઈ ઓક્ટોબરથી નવેમ્બરમાં થાય છે. पहाड़िया मा जो अप्रैल महीना मा बुवाई अने मई जून मा इनी रोपाई बीज नी दर 375 थी 500 ग्राम प्रति हेक्टर रहेशे। तो किसान भाइयों आपन देखो जोइए कि रींगणा ने हारू खेतर नी तैयारी की कम करवानी। रींगणा ने खेतर मा पहलू बे वारी खेड़ाई कर देवानी अने पहली जुताई नी बाद मा इनो अंतराल करी ने फेर थी 4-5 वारी असली खेड़ी ने वखर दी ने मिट्टी ने भुरभुरी कर लेवानी अने इनी बाद मा 25-30 टन असली गोबर नो हड़ेलू खातर ने प्रति हेक्टर ना हिसाब थी इनमा मेलवी देवानो अने इनी बाद मा आपणे रींगणा ना रोपनी तैयारी करवानी। तो किसान साथियों रींगणा ना रोपाई सीडलिंग 8-10 सेंटीमीटर नी ऊंचाई अने 2-3 असल पायडा ने हाथे जो पौधा रेवा जोई अने सीडलिंग नो कड़ो रेवो घणो जरूरी। रोपाई तो पहलो किसान भाई ने रीज फेरो प्रणाली थी तहत आपन करवो जोई अने रोपाई थी 4-6 दिन पहलो पानी रोकी नाखवानो अने पौधा ने सख्त कर नाखवानो। तो किसान साथियों स्पेसिंग मिट्टी नी उर्वरकता जलवायु नी स्थिति अने किस्म पर इनमा निर्भर करे से अने केत्रो स्पेसिंग इनमा राख्यो जाए। तो किसान साथियों लांबा फलवाला किस्मियो इनमा 60x60 पर करवानी अने गोल फलवाली किस्मियो इनमा 75x75 सेंटीमीटर पर आपड़ लगाड़वानी। तो किसान साथियों ये बात था कि अपने पौधा नी दूरी अने हाउ खातर की कम नाखवानो। जैविक बेंगन नी खेती मा जैविक खातरो नो उपयोग कर्यो जाय छे तीने हारू गोबर नो खातर लीमड़ा नी खळी अने पाटलरी अने वर्मी कम्पोस्ट नो खातर इनमा लागे छे अने एवा जैविक खातर नो उपयोग करीने फसल मा लेवानो ताकि भूमि तैयार करता वखत भी इहोनो उपयोग करवानो। तो किसान भाईओ रींगणा मा अगर पाणी नी व्यवस्था अगर देखी जाय तो उतली जेड वाली फसलियो मा घड़ी घड़ी पानी नी जरूरत पड़े से अने गर्मी ना मौसम मा 3-4 दिन ना अंतराल पर किसान भाई ने पानी फेरतु रहेवानु अने सर्दी ने जो टाड ना मौसम मा 12-15 दिन ना अंतराल पर रींगणा मा पानी आलतु रहेवानु। तो किसान साथियों इंटर कल्चर आमतौर पर मेन्युअल निराई करी जाए से अने हार्वेस्टिंग यील्ड किसान भाइयों जे रींगणा ना पौधा मा फल असल आकार मा मळवा लागी जाए तो इना ने काट्या जाए से ऊपर था। तो किसान साथी इना डाखला फूटे से अने फल ना सतह पर समकदार अने समकदार देखाई दे से इना ने ऊपर थी कापी नाखवानो। तो किसान भाई इंतियो ने इसको निकले का आधुनिक किसानों ने जैविक खेती रींगणा नी करवानी जरूरत से क्योंकि रींगणा मा पोषक तत्वों नी मात्रा भी असल पाई जाए से अने रींगणा खनिज थी भरपूर से अने तीनथी रींगणा नी मांग ज्यादा ज्यादा लागी रही से अने रींगणा भारत मा उगाड़ी जा वाली सब्जी मा हती एक से इना ने उगाड़ो भी घणो आसान से अने फूल आवाना समय पर बीमारी अने कीटो थी वसाड़वा हारू। गाय नो मूत्र पंचगव्य वर्मी कंपोस्ट अने साह आदि चीजों नो छिड़काव करीने रोगों अने कीटो थी आपणी फसल ने आपो वसाड़ी जाई सकी छे केम की पूर्ण रूप थी जैविक छे। इनमा रासायनिक खातर बजार नो नी लावानो अने बजार नी दवा भी नी लावानी। तो किसान भाती आ तक की आपन पतो ये रेवा जोई कि रींगणा ने लोग विदेशों मा पाउडर ना रूप मा भी इनो इस्तेमाल करे से अने मेडिसन ना रूप मा भी यू दवा मा भी यू काम आवे से। तो साथियों जैविक खेती मा कीट अने रोगों नो सही उपचार नी खोज नी जरूरत से अने फ्यूचर मा आवाला समय मा बाकी थोड़ा पिंचेस जोई से अने शुरुआती मा जैविक खेती अपनावानी केम की शुरुआती मा थोड़ो यील्ड अने इफेक्ट आवे से अने बाकी असल यील्ड थी आपन लाभ मळे से। जैविक खेती थी जैविक खेती मा आपड़ा जो लाभ थाय से एनी हाथे हाथे पर्यावरण अने लोगों नो भी काफी इन थी लाभ मळे से। ये काफी फायदो करे से जैविक अने इना हारू जैविक खेती अपनावी अने आपड़ा समाज अने पर्यावरण थी आपु केमिकल मुक्त राखी सकी। तो किसान साथियों मैं तमन आज रींगणा नी जैविक खेती नी आज नी जरूरत केम से तीना बारा मा जानकारी हमलावी। तो किसान साथियों तमे जरूर हमें तमने जैविक खेती ना महत्व ना बारे में अने रींगणा ना क्वालिटी नो जो परिचय करायो अने रींगणा नी बुवाई कयना टाइम पर करवी अने इना थी आपनु जैविक उगाड़ी ने कीकम आपू इना पकड़ी सकी अने इना रोगों नी रोकथाम आपू कीकम करी सकी अने इनमा केतरा दिन में पानी आलवानो एवियो एवियो में तमन कई असल असल जानकारी हमलावियो। तो किसान भाईओ जरूर तमो ये मारी बात हामळी अने तमो आपड़ा खेतर में खेती करजो। तो किसान भाईओ खेती नो खोळो से अने दाड़की नो दोड़ो से। तो किसान साथीओ हाव कमताड़ा मोने जतालजो अने तमो असल असल खेती नी वात वाड़ी नी वाचो हामळवा हारू तमो जरूर हामळता रहेजो। सामुदायिक रेडियो स्टेशन रेडियो टंट्या व्हील 90.8 एफएम जावानी आवाज।
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર।
1: તમે સાંભળી રહ્યા છો કાર્યક્રમ
2: ખેતીવાડી
1: આપડા જાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 એફએમ જાબવાની આવાજ પર।
0: કિસાન સાથીઓ હું આરજે કમતા ડામોર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પર કાર્યક્રમ ખેતીવાડી। તો કિસાન સાથીઓ ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું કિસાન ભાઈઓને આજ પાલી હાઉસમાં ઉગાડી જવા વાળી શિમલા મિર્ચની ઉત્પાદનના બારામાં જાણકારી હમળાવી રહ્યો છે। તો કિસાન સાથીઓ શિમલા મરસનું જો ઉત્પાદન પાલી હાઉસમાં કીકમ કરે છે અને તેના કેવી રીતે કિસાન ભાઈ મોસમ અને બે મોસમમાં જ્યાદાથી જ્યાદા મહેંગી કિંમત પર વેચીને કિસાન ભાઈ કાફી અસલ તરીકાથી લાભ ઉઠાડી શકે છે। તો કિસાન સાથીઓ બે મોસમ રહેવાને કારણ બે મોસમમાં અગર ખેતી કરે કિસાન ભાઈ તો તેનો 2-3 ગુણો તક કિસાન ભાઈને લાભ મળે છે। તો કિસાન સાથીઓ પાલી હાઉસમાં ઉગાડી જવા વાળી સબ્જીઓમાં શિમલા મિર્ચનું પ્રમુખ સ્થાન છે અને રંગીન રાતી શિમલા મિર્ચની માંગ બડા શહેરોમાં મોટા શહેરોમાં હોટલોમાં અને શાદી સમારોહમાં લગાતાર બળી રહી છે। યા જ્યાદા લાભ આલવા વાળી ફસલ છે અને એનો ગુણવત્તા વાળો ઉત્પાદન કેવલ પાલી હાઉસમાં હિ સંભવ થઈ શકે છે। પાલી હાઉસના શિમલા મિર્ચની જો સફળ ખેતી એવી રીતે કરી શકી અને તેમાં કિસમ્યો કઈન્યો કઈન્યો રાખી શકી। તો કિસાન સાથીઓ રાતી શિમલા મિર્ચ એનમાં જો કિસ્મ છે બોમ્બે નન 30-19 નતાશા ટોરકલ મહાભારત તનવી પ્લસ બચાટા। તો કિસાન સાથીઓ પીળી શિમલા મિર્ચમાં જો કિસમ્યો છે સ્વર્ણા ફિએસ્ટ નન 20-30 અને 30-20 ઓરેવેલો US 26 પર્સિલિયા અને લીલી શિમલા મિર્ચમાં ઇન્દ્રા ભારત કેલિફોર્નિયા વન્ડર ગ્રીન ગોલ્ડ। તો કિસાન સાથીઓ તાપમાન અને આદ્રતા શિમલા મિર્ચ જલવાયુ કારકોથી જ્યાદાતર સંવેદનશીલ ફસલ છે। એની ખેતી બીજી સબ્જીઓની અપેક્ષા કઠિન રહેશે। પોદાની સામાન્ય બઢોતરી હારું 20-25 થી મીટીનો તાપમાન ઉપયુક્ત રહેશે। એના ફળ સ્થાન હારું દનનો તાપમાન 20-22 ડિગ્રી સેન્ટીગ્રેડ અને રાતનો તાપમાન 18 ઉપયુક્ત માન્ય જશે। અપેક્ષિત આદ્રતા 75-80% વાંછિત રહેશે। નવસરી તૈયાર કરવાનું તો કિસાન સાથીઓ 1000 વર્ગ મીટર ક્ષેત્રમાં શિમલા મિર્ચને 3000 પૌધાની જરૂરત પડે છે। નવસરી ઉઠેલી અને ક્યારીઓ પ્રો ટ્રેમાં તૈયાર કર્યો જાય છે। ક્યારીઓમાં પૌધ તૈયાર કરતા કરવાથી કવચજનિત મરદોડ રોગોના ફેલવાનો અંદેશો રહેશે, કેમ કે શરૂઆતી અવસ્થામાં પૌધો રોગકારકોના અતિ સંવેદનશીલ રહેશે અને જ્યાં તક સંભવ હોઈ શકે તો પૌધો પ્રો ટ્રેમાં હિ તૈયાર કરવો જોઈએ। સૌ પહેલો પોટ્રેને પ્રો ટ્રેને સાફ પાણીથી ધોવીને 2 ઘંટા તક તડકામાં ઉકાળવી જોઈએ અને પ્રો ટ્રેનો નિર્જલીકરણ કરવો જોઈએ અને તેની બાદમાં પ્રો ટ્રેમાં વર્મી કુલાઇટ પરલાઇટ અને કોકોપીટનો મિશ્રણ જેનો અનુપાત 1:1:2 ના અનુપાતમાં આયત અનુસાર ભરવો જોઈએ। મિશ્રણમાં પર્યાપ્ત પાણી મેળવવું જોઈએ અને એના મિશ્રણમાં એટલું પાણી મેળવવું જોઈએ તેથી એ મિશ્રણ હાથમાં લઈને એક બાંધી શકીએ। પ્રો ટ્રેમાં મિશ્રણ કરવાની બાદમાં પ્રતિ કક્ષમાં 1 બીજ ઓરવું જોઈએ। तो किसान साथियों, बीज कोष्टिका ने विषमा वसोवसमा नाखो जोई अने बीज बुवाई ना तुरंत बाद मा इना जहारात नी सहायता थी पानी कोड़ देवुं जोई। अंकुरण हारू तापमान अने नमीनो पर्याप्त बनेलू रहेवुं घणु जरूरी छे। इने हारू बीजाई नी बाद मा प्रोट्रेन ना ऊपर थर्माकोल या फेर पॉलिथीन ढाकी जाय छे। मौसम ना अनुसार बे या तीन दिन बाद मा ढाकेली परत हरकाई लेवानी अने हर रोज एनपीके 19:19 नो 1% यानी कि 1 किलोग्राम एनपीके 100 लीटर पानी में घोड़ीने बनावीने विलियन बनावीने पानी पीवाड़वानो। सामान्यतः 30-35 दिन बाद में पौधों बदलवा लायक स्थानांतरण करवानी जगह योग्य थाई जैसे। इन अवधि में प्रोट्रे ने जमीन ने ऊपर राखू जोई अने नीते यो पौधों ने जेडियो मिट्टी ने अंदर भी मैथियो भराई जैसे अने पौधों निकलवा हारू जेडियो टूटवानो खतरो बनेलो रहेशे अने प्रोट्रे ने लाकड़ी अने लोहाना स्टैंड पर रखियो जैसे। तो किसान साथियों, रोपाई हारू क्यारियो तैयार करवानो, जो पौधो बदलवा हारू योग्य थाई गयो है अने तिना हारू सबतु पहलु पाली हाउस मा क्यारियो असली तरह थी तैयार करवियो जोई। ना हारू 1 मीटर सोड़ी 30 सेंटीमीटर ऊंची क्यारियो बनाव्यो जोई। क्यारियो नी लंबाई पाली हाउस ना आकार पर निर्भर करे से। क्यारियो बनाता वक्त बे क्यारियो मा अने बे क्यारियो ना जो 20 मा 30 सेंटीमीटर नो आत्रो राखो जोई। तीन थी कर्षण कामोनी सुविधा थाई जैसे। तैयार क्यारियों ना रोपत ना बेदन पहलू निर्जीकरण करी जैसे। तीना हारू कांसनी प्लेट पेट्री डिश मा 8-10 ग्राम पोटेशियम परमैंगनेट ना क्रिस्टल नाख्या जैसे। पूरी बेड ना पॉलिथीन थी ढाकी ने इनान ढाक नाखवानो। तीनी बाद मा हरेक पेट्री डिश मा 5-7 मिलीलीटर फॉर्मेलिन नाख्यो जाई सके से। तिनथी तुरंत गैस नकले से। तिनथी मिट्टी मा उपस्थित हानिकारक सूक्ष्मजीव खत्म थाई जैसे। तो किसान साथियों, मैं तमने आज पॉली हाउस मा शिमला मिर्च ना उत्पादन ना तरीका ना बारा मा जानकारी हमलावी अने एवी खेतीवाड़ी नी असल असल जानकारी हामलवा हारू तमो हामलता रहेजो रेडियो टंट्याभील 90.8 FM छाबुआनी आवाज। तो किसान साथियों, हाँ आरजे कमता डामोर ने इजाजत आलजो अने
1: तो किसान भाइयों, यो हतो आज नो कार्यक्रम खेतीवाड़ी। आज ना खेतीवाड़ी कार्यक्रम मा आपुई वात हामली सब्जी वर्गीय खेती नी। इनामा आपुई टमाटर नी, अदरक नी, बेंगन अने शिमला मिर्च नी तकनीकी खेती नी बधी वातियो आज आपुई इना कार्यक्रम मा हामलियो। किसान भाईयो, हमु रोज तमारी वस मा खेतीवाड़ी देखा जोड़ायला मुद्दा, तीनी समस्याओ अने एना समाधान नी वातियो पण लीने हाजिर थाता रही से। अने आशा पण करी से कि हमारा झाबुआ जिलाना किसान भाई ये बधी वातियो हामले अने आपणी खेतीवाड़ी मा सुधार करे अने असल मोटो मुनाफो कमाई सके। तो आ सारू बसे त्री वात, केम के हाव समय थाय गयो से बीजा कार्यक्रमों नो। हूँ आरजे राकेश लू से तमारी देखी इजाजत, पण तमु जाजो मती कही था, हमलता रेजो झाबवानी आवाज पर सामुदायिक रेडियो स्टेशन रेडियो टंट्या भील 90.8 FM पर तमारा ज रेडियो खतवार आरजे राकेश नी हाते। હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર,
1: તમુ હામળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપડા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM ઝાબવાની આવાઝ પર। નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યા ભીલ 90.8 FM ઝાબવાની આવાઝ પર। હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વસમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે। અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના સમય પર હાજર થતો રહું છે। અને કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપું વાતો સાંભળવાના છે કડકનાથ મુરગી પાલનની। એ બધી વાતો આપું વતાડે કડકનાથ મુરગી પાલનના વિશેષજ્ઞ અને એવા કિસાન ભાઈ ત્યાં કડકનાથ મુરગી પાલન કરીને અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે. હાથે હાથ બધી જાણકારી આપવાનું વતાડે મારો સહયોગી ભાઈ કમતા ડામોર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ.

0: છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
1: ખેતીવાડી,
0: આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. કિસાન ભાઈઓ, બ્રેકના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. કિસાન ભાઈઓ, આજ આપો સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડીમાં કડકનાથ મુરગી પાલનની વાતો. કાર્યક્રમને આગળ વડાવી અને સાંભળી કડકનાથ મુરગી પાલનના બારામાં વિસ્તારપૂર્વક વાતો કૃષિથા જોડાયેલા વિશેષજ્ઞ અને અનુભવી લોકો દેખી. ભારત મેં કડકનાથ મુરગા મુખ્ય રૂપ સે મધ્ય પ્રદેશ રાજ્ય કે ઝાબવા જિલ્લે મેં હી મિલતા હૈ, કિંતુ કડકનાથ કી ઇસ બ્રીડ કો અબ તમિલનાડુ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ ઓર આંધ્ર પ્રદેશ મેં ભી પાયા જાને લગા હૈ. કડકનાથ મુરગે કી તાસીર ગર્મ હોતી હૈ તથા દેશ સે તકરીબન સભી હિસ્સો મેં ઇસ મુરગે કી કાફી માંગ રહેતી હૈ. યહ તીન પ્રજાતિઓ મેં પાયા જાતા હૈ, જિસમેં પેન્સિલ્ડ, ગોલ્ડન ઓર ઝેડ બ્લેક શામિલ હોતે હૈ. ઝેડ બ્લેક મુરગે કે પંખ પૂરે કાલે હોતે હૈ તથા પેન્સિલ્ડ પ્રજાતિ કે મુરગે કા આકાર પેન્સિલ કી તરહ હોતા હૈ. વહી ગોલ્ડન પ્રજાતિ કે મુરગે કે પંખો પર ગોલ્ડન છીટે પડે હોતે હૈ.
2: તો યે જો ફાર્મ હૈ આપકા, કોન સા બર્ડ હૈ અભી યહાં પર?
3: યે સારા કડકનાથ હૈ.
2: કડકનાથ હૈ, કિતના બર્ડ હૈ અભી?
3: અભી 2200 બર્ડ હૈ.
2: 2200 બર્ડ હૈ. છોટા બર્ડ શરૂ કર કિયા થા આપને?
3: છોટા બર્ડ ભી સ્ટાર્ટ કિયા થા, કુછ લેંગ બર્ડ ભી પરચેસ કિયા થા.
2: જી. અચ્છા, જો યે દેખ રહા હું કઈ સેક્શન હૈ ઇસમેં બને હુએ?
3: જી.
2: કિતને સેક્શન હૈ
3: ઇસમેં? તીન ચાર સેક્શન હૈ.
2: ચાર સેક્શન હૈ. જો આપકે યે ચાર સેક્શન હૈ, પહેલા સેક્શન મેં ઇસમેં બહોત સારે બર્ડ હૈ ઓર બડે હેલ્ધી બર્ડ હૈ, તો યે બર્ડ કિસ તરહ કા બર્ડ હૈ?
3: યે બચ્ચા લાયે થે હમ
2: જી
3: એક દિન કા.
2: જી.
3: તો યે વો બર્ડ તૈયાર હો રહા હૈ ઓર યે અગલે 10 દિન પે લેંગ પે આ જાયેગા.
2: અચ્છા, અંડે પે આ જાયેગા?
3: અગલે 10 દિન મેં યે અંડે પે આ જાયેગા.
2: જી
3: જી.
2: તો કિતના બર્ડ હૈ યે વાલા?
3: યે 1600 બર્ડ હૈ.
2: 1600 બર્ડ યે?
3: હા.
2: કિસ સાઇઝ કા શેડ હૈ યે?
3: યે 30x150 કા સાઇઝ હૈ.
2: જો યે વાલા?
3: યે વાલા જો સાઇઝ
2: જો ઇનકે લિયે જો તૈયાર
3: જો તૈયાર બર્ડ કે લિયે હૈ.
2: જી. ટેન્ક લગાયા હુઆ ઉપર?
3: નહીં, ગ્રાઉન્ડ વોટર ચલતા હૈ. હા, ટેન્ક લગાવા ઉપર.
2: ટેન્ક સે આતા હૈ ના?
3: ટેન્ક સે આતા હૈ પાણી.
2: ઓર જો ફીડ દેતે હૈ, ફીડ કૌન સા ચલ રહા હૈ ઇનકા?
3: ફીડ ચલ રહા હૈ ઇનકા લેંગ ફીડ. અબ
2: લેંગ ફીડ ચલ રહા હૈ. તો અમુમન એક બર્ડ કિતના ફીડ લે લેતા હૈ?
3: એક 70 ગ્રામ કે આસપાસ એક બર્ડ વેટ, જો એડલ્ટ બર્ડ હોતા હૈ 70 ગ્રામ કે આસપાસ વેટ ફીડ લેતા હૈ એક દિન મેં.
2: જી. અચ્છા ભાઈ સાહેબ, યે બતાઈએ આપને કડકનાથ સે હી શરૂઆત ક્યું કી ઓર ક્યા વિશેષતા ઇસ બર્ડ કી?
3: જી, બેસિકલી કડકનાથ હમને ઇસલિયે સ્ટાર્ટ કિયા થા કે ઇસમેં ના બીમારીયા બહોત કમ હોતી હૈ.
2: અચ્છા.
3: તો જો નયા મતલબ જો નયા કામ સ્ટાર્ટ કર રહા હોતા હૈ, મેઇન નુકસાન હૈ પોલ્ટ્રી મેં વો મોર્ટેલિટી કી હૈ.
2: જી.
3: આપ યે સોચ નહીં પાતે કે જબ તક કિસાન મતલબ કિસાન યે સમજ પાતા હૈ કે મેં કિસ વેસ્ટ પે કામ કર રહા હું, તબ તક કાફી મોર્ટેલિટી હો ચુકી હોતી હૈ ઓર ફિર કિસાન થક જાતા હૈ.
2: કડકનાથ એક ટફ બ્રીડ હૈ.
3: ટફ બ્રીડ હૈ. બીમારી કમ આતી હૈ,
2: ઝેલ જાતા
3: હૈ. ઝેલ જાતા હૈ. હા, છોટી મોટી બીમારી હુઈ તો યે ઝેલ જાતા
2: હૈ. યહી વજહ થી કડકનાથ,
3: યહી વજહ થી કડકનાથ સ્ટાર્ટ કરને કી.
2: જી. ઓર અભી અંડે આ રહે હૈ?
3: હા, લેંગ ચલ રહી હૈ. આગે લેંગ, આગે લેંગ બર્ડ હૈ.
2: દિખાઈએ. અચ્છા, જો લેંગ વાલા બર્ડ હૈ અભી કિતના બર્ડ હૈ આપકે પાસ?
3: અભી 400 બર્ડ હૈ.
2: 400 બર્ડ હૈ.
3: હા.
2: અંડે કિતને આ રહે હૈ ઉનસે?
3: 200 અંડે કે આસપાસ ડેલી કે
2: 200 કે આસપાસ અંડે રોજ આ રહે હૈ.
3: હા.
2: તો જો અંડે હૈ વો કહાં સેલ કર રહે હૈ આપ?
3: સોસાયટીઝ મેં જાતે હૈ. તો મેને

0: બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારું કાર્યક્રમ ખેતીવાડીમાં. તો કિસાન ભાઈઓ, કાર્યક્રમ ખેતીવાડીને આગાડી વડાવીએ અને હામળી કડકનાથ મુર્ગી પાલનના બારામાં વિસ્તારપૂર્વક વાતો બધી વાતો વટાડી રહ્યા છે મારા સહયોગી ભાઈ કમતા ડામોર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેખી.
1: કિસાન ભાઈઓ, કડકનાથ એવો કુકડું છે જો કે આપણા ઝાબવા જિલ્લામાં પાળવા વાળો છે અને તેની પ્રદેશભરમાં અને દેશભરમાં ઇહોની કાફી ડિમાન્ડ છે અને જ્યાદા ડિમાન્ડ અને ઉત્પાદન કમ રહેવાને કારણ ઇનાને જ્યાદા ઇહોની કિંમત મળે છે. તો કિસાન ભાઈઓ, ઇનાન પાળવા હારું એક સહી તરીકાથી એની દેખરેખ કરવી પડે અને એનું કાળુમાં અને પૂરી દુનિયામાં ઘણું હિ કિંમતી અને ઘણો દુર્લભ અને કઠિન માની જાય છે. તો કિસાન સાથીઓ, હમણે તક પૂરા વિશ્વમાં 25 થી જ્યાદા કુકડાની પ્રજાતિઓ પાઈ જાય છે. તેમાં કાળા માંસના નામથી એનાને કડકનાથના જાણે છે. તો એનામાં ભારતના કડકનાથને અલાવા ચીનની સિલ્કી અને ઇન્ડોનેશિયાની આયામ સેનીની અને વિયેતનામની ઓકે નામનો કુકડું કાફી પ્રસિદ્ધ છે અને એના કાળા રંગની મુખ્ય વજહથી ફાઇબ્રોમિલેનોસિસ નામની એક અનુવાંશિક ગુણવાળો રહેશે અને એમાં મિલેનિન પિગમેન્ટ કડકનાથ માંસ હડ્ડી અને ત્વચાના સંચયથી થાય છે. કડકનાથ ભારતનો એક પંજીકૃત મુર્ગાની એક નસ્લ છે અને તેનાને હાલમાં મધ્યપ્રદેશને માહના હારું ભૌગોલિક સંકેત GI ટેગ મળ્યો છે. ઝાબવા મધ્યપ્રદેશની પહેચાન યુ આ હરકો કેવલ ઝાબવામાં પાઈ જવાવાળી કુકડાની એક પ્રજાતિ કડકનાથના કારણ પૂરા દેહમાં છે. ક્ષેત્રીય ભાષામાં કડકનાથને કાળા માસીના નામ થી જાણે જાય છે કેમ કે ઇહનો માંસ ચોસ, કલંગી, જુબાન અને પોગ, નોખ, સાંભળી એની આગળી કાળી રહેશે અને એનું લોહી બી કાળું રહેશે. તેથી હૃદય, ડાયાબિટીસ રોગીઓ હારે કાફી ઉત્તમ આહાર છે. એનો માં હવાદ વાળો અને આસાનીથી પચવા વાળો રહેશે. એની વિશેષતાને કારણ બજારમાં ઇહોની માંગ કાફી તેજ રહેશે અને કાફી ઊંચી દર ઉપર ઇનાન જ્યાદા કિંમતમાં વેચાઈ જાય છે. કડકનાથની 3 પ્રજાતિઓ રહેશે. પહેલી પ્રજાતિ છે જેટ અને બીજી છે બ્લેક અને આગલી પ્રજાતિ પેન્સિલ્ડ ગોલ્ડન પાઈ જાય છે. એમાંથી જેટ બ્લેક પ્રજાતિ સૌથી જ્યાદા માત્રામાં અને ગોલ્ડન પ્રજાતિ સૌથી કમ માત્રામાં પાઈ જાય છે. નર કડકનાથનો ઓસ્તન વજન 180 થી લગાડીને 2.5 કિલો વજન તકનું રહેશે. માદા કડકનાથનો ઓસ્તન વજનના અને ઓસ્તન વજન 180 થી 2.5 કિલો તકની લગભગ રહેશે અને એનો ઓસ્તન વજન 125 થી 1.5 કિલો તક લગભગ રહેશે. માદા કડકનાથ હર વરે 110 થી 120 ઈંડા મેલે છે અને એના ઈંડા નાના મધ્યમ આકારના, હલકા ભૂરા ગુલાબી રંગના અને વજનમાં 30 થી 35 ગ્રામ વજનવાળા રહે છે. આર્થિક અને સામાજિક પ્રભાવ. તો કિસાન ભાઈઓ, મુર્ગી પાલનમાં કુક્કુટ પ્રબંધનનો મહત્વ પૂરો યોગદાન રહેશે. કડકનાથ વ્યવસાયમાં લગભગ 80% સમસ્યાઓ કુકુટ પ્રબંધનમાં કરીગી લાપરવાહીને કારણ પેદા થાય છે. કડકનાથ મુર્ગી પાલનવાળાને ઘણી એવી સાવધાનીઓને ધ્યાન રાખીને આગળ વધવાની સલાહ આપી જાય છે કે કઈની બી કડકનાથ ફાર્મને એવા વિકટ સમસ્યાનો સામનો નહીં કરવો પડે. એના હારું વ્યવસાયમાં કદમ રાખવાથી પહેલું પૂરો વિશ્વાસની હાથે જાણકારી પ્રાપ્ત કરી લેવી જોઈએ અને એની ટ્રેનિંગ બી કરી લેવી જોઈએ. બ્રૂડિંગ વ્યવસ્થાની જાણકારી, કેમ કે બ્રૂડિંગમાં પક્ષીનો ભવિષ્ય ઉત્પાદન અને લાભ હાનિ નિર્ધારિત થાય છે. કડકનાથ ચૂજામાં સહી સમય પર ટીકાકરણ કાર્યક્રમ અને કડકનાથ પક્ષીઓમાં સહી સમય પર કૃમિનાશક દવાઈઓનો પ્રયોગ કરવાનું યુ સૌથી પહેલું પ્રમુખ કામ રહેશે. કડકનાથ માસ સેવનથી લાભ. તુક્ષણ સાથીઓ, ઓરિજિનલ કડકનાથ માસમાં ભરપૂર પ્રોટીન રહેશે અને વસા ઇનમાં નાની બરાબર રહેશે. એની હારું ઇનાને હગળા ખેલાડીઓને ખાવાની સલાહ આલી જાય છે. કડકનાથ માહના સેવનથી કેવલ શરીરની બઢોતરી બલકી રોગ પ્રતિરોધકતા ક્ષમતા ભી ઇનથી બઢે છે અને અનેક બીમારીઓથી ઇનાને ખાવાથી વસી શકે. કિસાન સાથીઓ, કડકનાથ માસની માંગ દેહને અલાવા વિદેશોમાં ઘણો જ્યાદા રહેવાને કારણ એક અસલ વ્યવસાય અને વેપાર યુવાઓ હારું ઉપલબ્ધ થાય છે. કડકનાથ હોમિયોપેથી ચિકિત્સા અને તંત્રિકા વિકારમાં વિશેષ ઔષધિનો કામ કરે છે અને આદિવાસી લોક ઇનાને ખૂનથી પુરાતન અને ચીરકાલીન ગંભીર રોગોના ઇલાજ બી ઇનમાયા કરે છે. મનુષ્ય ઇનમાં ઇનથી માહનો ઉપયોગ કામ ઉત્તેજકના રૂપમાં લૈંગિક તાકાત બઢાવવા હારું ભી પ્રયોગ કરે છે. આર્થિક અને સામાજિક પ્રભાવ. કિસાન સાથીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાને દ્વારા ગામોમાં કિસાનોની હાથે વાતચીતના ટાઈમ પર જો જાણકારી કેન્દ્રના વિશેષજ્ઞોની ભેળી કરી કે ઇનમાં કડકનાથની જ્યાદા માંગ અને કમ વૃદ્ધિ પર જ્યાદાતર મૃત્યુદર મુખ્ય રૂપથી હામી આવી છે. ઇની પ્રજાતિની વિકાસ અને ગતિ અવરોધ કર્યા જાય છે કે વૈજ્ઞાનિકો દ્વારા કિસાનોની હાથે વિચાર વિમર્શની બાદમાં એક સમાન વિચારધારા અને મુરગી પાલનના ઈચ્છુક કિસાનોનો એક સમૂહ શ્રી કડકનાથ સમૂહ બનાયો છે અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી કડકનાથ પ્રજાતિના વિકાસ હારું વૈજ્ઞાનિકો દ્વારા કડકનાથ પાલકોને આહાર પ્રબંધન, જળ પ્રબંધન, ટીકાકરણ, રોગ પ્રબંધન અને વિપણન આદિની પૂરી જાણકારી પ્રશિક્ષણ સૈદ્ધાંતિક રૂપથો વધારી શકે છે. કડકનાથ પાલનની પૂરી તકનીકી જાણકારી હામજી કરીને કિસાન સ્વેચ્છાથી હાવ એનો પાલન કરી રહેશે અને કમ લાગતની મુરગી આહારનો પ્રયોગ ભી કરવા લાગ્યા છે. આદિવાસી કિસાન ભાઈ એની સમૂહથી કાફી પ્રભાવિત છે અને કડકનાથ પાલન કરીને આત્મનિર્ભર બની રહેશે. તેનથી તેના ફળ સ્વરૂપ એના ગામોથી આદિવાસી ભાઈઓનો પલાયન કમ થઈ રહેશે અને એવી તરફથી વેપારમાં ભી એમની રૂચિ બળી રહેશે. વર્ષ 2019-20માં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાની તરફથી કડકનાથને અજોલા ખવાડીને ઇહનો પ્રભાવ વૈજ્ઞાનિકો દ્વારા દેખ્યો જઈ રહ્યો છે. તેનો સકારાત્મક પ્રભાવ દેખવા મળી રહ્યો છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાને દ્વારા આર્યા પરિયોજના, નિકરા પરિયોજના અને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના અંતર્ગત ગ્રામીણ યુવાઓને પ્રશિક્ષણ આલીને તેઓને સ્વાવલંબી બનાવવાનું કામ ભી કરી જઈ રહ્યું છે. હમણે પરિસ્થિતિઓ અને બજાર આકલનના આધાર પર આવવાના સમયમાં કડકનાથની બજારમાં માંગ જ્યાદાતર બઢવાની સંભાવના છે અને શિક્ષિત બેરોજગાર યુવાઓ હારું કડકનાથ પાલનમાં રોજગારની ભી અપાર સંભાવનાઓ બની રહી છે. કિસાન સાથીઓ, કડકનાથ પ્રજાતિના માહની ખાસ ખાસ વિશેષતાઓ. તો માહની રચના, નમી. નમી ઇનમાં 17.5 થી લગાડીને 73.5% તક રહેશે અને પ્રોટીનની જો માત્રા 21 થી લગાડીને 24% રહેશે અને વસા 1.94% તક રહેશે અને રાખ 1.1 થી લગાડીને 2.6% તક રહેશે. બ્રાયલર અને અન્ય દેશી મુરગીઓની તુલના. તો કિસાન સાથીઓ, વિશેષતાઓ રહેશે એમાં પ્રોટીન કડકનાથમાં 24% અને બીજી અન્ય કુકડીઓમાં 18 થી લગાડીને 20% અને કડકનાથમાં વસાની માત્રા 1.94 થી લગાડીને 2.6% અને અન્ય બીજી મુર્ગીઓમાં 13 થી લગાડીને 25% લિનોલિક એસિડ. તો કિસાન સાથીઓ, એ કડકનાથમાં 24% અને અન્ય બીજા કુકડીઓમાં 21%. કોલેસ્ટ્રોલની માત્રા કડકનાથમાં 59 થી લગાડીને 60 મિલીગ્રામ અને 100 ગ્રામ અને અન્ય બીજી કુકડીઓમાં 218 થી લગાડીને 12 mg અને 100 ગ્રામ તક રહેશે. તો કિસાન સાથીઓ, કડકનાથથી રોજગારનો અવસર. કડકનાથ પાલનમાં કમ નિવેશની જરૂરત પડે છે અને કઈ રાષ્ટ્રીય બેંક આપણા દેહમાં પોલ્ટ્રીના વ્યવસાય હારું લોકોને પ્રોત્સાહિત કરવાનું કામ કરી રહેશે અને કમ વ્યાજની દર પર લોન ભી ઇનાને ઉપલબ્ધ કરાવી રહેશે. જ્યાં પર કડકનાથ ચિકનની માંગ જ્યાદા હોય ત્યાં પર પ્રમોશન ભી કર્યો જઈ રહ્યો છે અને કડકનાથમાં